नमस्कार, सुप्रभात। FM 96.7 मेगाहर्ट्ज पर आपना रेडियो सेट पर आपे ट्यून कर्यु छे विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। आजे रविवार, श्रावण दिनांक 4, शक संवत 1948, तदानुसार तारीख 26 जुलाई सन 2026। અત્યારે સવારના 5:58 અને 45 સેકન્ડ્સ થઈ છે। અમારી આજની સભાના શુભારંભે વિવિધ ભારતી પરિવાર આપ સૌ શ્રોતાજનોનું હાર્દિક અભિવાદન કરે છે। પ્રભાતનો સોનેરી સૂરજ આપના જીવનમાં નવચેતના અને સદભાવની લાલીમાં પાથરે તેવી મંગલમય શુભકામના।

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. પ્રસારણના પ્રારંભને સજાવીએ પરમ કૃપાળુ પરમાત્માની શ્રી

ભક્તિરસનું આ પ્રથમ સોપાન આપે સાંભળ્યું. સ્વર હતો હેમુ ગઢવીનો, રચનાકાર જેસલ. સંસાર લીલાના દુન્વયી સંબંધોને નિભાવવા હું બહુ જ જજુમ્યો, ઘણા ચડા ઉતારને શરણે થયો. હે નાથ, હે પ્રાણનાથ, હવે તારા ચરણોમાં જ શાંતિ અને સુખની અનુભૂતિ છે.

સંત સુરદાસની આ રચના આપે સાંભળી. સ્વર હતો ગાર્ગી વોરાનો. વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અને હવે સંત કબીરની આ રચના સ્વર નિરંજન પંડ્યાનો.

વિશ્વનાથનું સૌંદર્ય અનુપમ છે. સમગ્ર સૃષ્ટિ આ સુંદર અને મનોહર રચનાકારનું શ્રેષ્ઠ સર્જન છે. તેને આપણા સત્કાર્યથી વધુ સુંદર બનાવીએ.

પ્રેમાનંદજીની આ રચના આપે સાંભળી સ્વર હતો દિવ્યાંગ અંજારિયાનો. જીવનનો મર્મ ના સમજાય ત્યાં સુધી માનવ દિશાહીન બનીને જીવતો રહે છે. આ જીવનનો ધર્મ સમજાય, તેનું મર્મ સમજાય તો જ કર્મની દિશા વેગવંતી બને છે. હે પ્રભુ, અમને એવું દિવ્ય જ્ઞાન પ્રદાન કરો. કાર્યક્રમના અંતમાં સાંભળીએ સતીશ દેહરા અને ફોરમ મહેતાના સ્વરમાં ભક્તિરસનું અંતિમ સોપાન.

પ્રભુ ચરણે ભક્તિના દિવ્ય સોપાનું સાંભળો દરરોજ સવારે 6:05 વિવિધ ભારતી પર. આપનો દિવસ શુભ રહે અને શુભ તત્વને પ્રાપ્ત કરે તેવી મંગલ કામના સાથે અર્ચના કાર્યક્રમનું સમાપન કરીએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ચિંતનાત્મક લઘુવાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય સાત્વિકતામાં સુખ. વક્તા છે ચંદ્રકાંત ઠક્કર.
1: આજનો વિષય છે સાત્વિકતામાં સુખ. તો સાત્વિકતા એટલે શું એ વિચારવા જેવું છે. સત્ય વત્તા આસ્તિકતા એટલે સાત્વિકતા, આસ્તિકતા એટલે શ્રદ્ધા. શ્રદ્ધા શું છે? તે ન હોય તો આત્મસુખ ન મળે. ઈશ્વર ઉપરની શ્રદ્ધા આત્મસુખ આપે જ છે. આત્મસુખ આપે એ ઈશ્વર તેવું બધા જ માને છે. આ જગતના વ્યવહારમાં એકલા હાથે તાળી પડતી નથી. સહકાર સંગઠનની જરૂર હોય છે. આ સંગઠનમાં સાત્વિક માણસો હોય તેવું બધા જ ઈચ્છે છે. ઘરના, કુટુંબના,

0: આડોશી, પાડોશી, સગાવાલા કે વ્યવસાય ક્ષેત્રે સાત્વિક માણસો હોય તે સારી વાત છે. આ માન સમગ્ર માનવની વિચારધારા છે. માટે સાત્વિક સાબિત થાવ અને તેના બદલામાં સુખ, શાંતિ, માન, કીર્તિ, હોદ્દો, ગાડી, બંગલા જેવી જીવનની જરૂરિયાતો મેળવો. પણ સાત્વિક નહીં સાબિત થાવ તો કશું નહીં મળે. કદાચ કોઈએ તમારા પર વિશ્વાસ કર્યો ને તમે તમારા દુર્ગુણોને લીધે એને વિશ્વાસઘાત કર્યો તો તેઓ તમારાથી દૂર થઈ જશે અને તમને મળતી મદદ બંધ થશે, જેથી મુશ્કેલીઓ આવશે, નિરાશા આવશે, આત્મશક્તિ અને મનની શક્તિ ઘટશે, તમારું પતન થશે અને ગરીબી આવશે, દુઃખ મળશે. માટે સાત્વિક રહેવાથી દુઃખ આવશે નહીં અને સુખ મળતું જ હશે. તો સુખી થવું હોય તો લાલચ, લુચ્ચાઈ, કામચોરી, આળસ, છેતરપિંડી, જૂઠું બોલવું આવા દુર્ગુણથી દૂર રહો. આ સાત્વિકતાની વિરુદ્ધની વાત છે, આ અસાત્વિકતા છે. દુઃખી ન થવું હોય તો સાત્વિક થાઓ અને જીવનમાં સફળતાના વિશાળ ક્ષેત્રે આગળ વધતા જાઓ. એ ભૂલશો નહીં, સફળતાની સરહદ હોય છે. આમ વધુ સફળતા મેળવવી, માનવમાંથી મહામાનવ બનો અને વિશ્વમાં તમે ઉપયોગી થાઓ. ઈશ્વર પણ એવું જ ઈચ્છે છે. રામ જેવી, કૃષ્ણ જેવી જગત કલ્યાણની ભાવના એ જ સાત્વિકતા છે. રાવણ, દુર્યોધન, કંસ જેવી વિચારધારા સમગ્ર માનવજાતને દુઃખી કરે છે, તેમાં સાત્વિકતા નથી જ. અને સાત્વિકતા ન હોવાને લીધે આ વ્યક્તિઓનો ક્રૂર રીતે સંહાર થયો. તેઓ જગતમાં હર્યા. વિજય સામે પક્ષે સાત્વિકતા ધરાવતા રામ, કૃષ્ણ અને પાંડવ જેવા એ મેળ્યું, કારણ કે એમાં યુધિષ્ઠિર જેવા ધર્માત્મા હતા અને ધર્માત્મામાં સાત્વિકતા હતી. માટે સાત્વિકતા એ જ ધર્માત્મા છે. સાત્વિકતામાં આનંદ છે, તેમજ સત્યમ, શિવમ અને સુંદરમ છે. માટે સાત્વિક રહેવું, સુખી રહેવું હોય જીવનમાં તો તમે હંમેશા એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે ઈશ્વરને સાત્વિકતા ગમે છે. માટે સાત્વિક બનો, જગત તમને મિત્ર બનાવશે, પોતાના માનશે, તમારી મુશ્કેલીમાં તેઓ મિત્ર બનશે. તમે ધર્મક્ષેત્ર કે સમાજ ક્ષેત્રે આગળ વધશો અને જીવન સફળ કરી શકશો. આ જગતના મહાન માણસોએ સાત્વિકતાનો માર્ગ અપનાવ્યો છે અને તેને લીધે તેમનું જીવન સુગંધ ભરેલું, આત્મવિશ્વાસ ભરેલું, પોતાના કર્મમાં સાત્વિકતાને લીધે જીવનમાં કાર્ય આનંદ ઉત્સાહથી કરી શક્યા. સાચું સુખ એ જ છે કે કોઈપણ કાર્ય કરવામાં વ્યક્તિને આનંદ આવે. આ સુખ કેવું છે તે અનુભવવા જેવું છે. જે કોઈપણ કાર્ય આ કરતા હોય તેમાં પરમાત્માનો સાથ હોય છે, તેથી જ કાર્ય આનંદ આપનારું બને છે. અને સાત્વિકતા એ સુખની ગંગોત્રી છે, તેમાંથી સુખ, શાંતિ અને દિવ્યતા પ્રગટતી હોય છે. માટે સાત્વિકતા સુખ છે જ.
1: અમૃતધાર અંતર્ગત હમણાં જ આપે ચંદ્રકાંત ઠક્કરનો વાર્તાલાપ સાત્વિકતામાં સુખ સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: સુરીલી ધડકન. આઈએ અબ સુનતે હૈ રામચરિત માનસ કા ભાગ 261.

0: जरूर सुनिए शाम 4 बजे पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ, બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેટરે નાખ્યું સ્પિન, 4000 નું આવ્યું બિલ, રોહન નું ધડક્યું જોરથી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ, રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ, તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ,
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી।
4: बजता है छाया गीत विविध भारती से,
5: सदा रही है, सदा रहेगी।
4: तो सुनिए रोज रात 10 बजे छाया गीत सिर्फ विविध भारती पर।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. આજે કારગીર વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ. વડોદરા એરપોર્ટ પરથી 1 મહિનામાં એર કાર્ગો સેવાનો આરંભ થશે. અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી T20 સાથે ભારતનો શ્રેણી વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવના હોવાને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ટોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો SEOCને મળ્યા છે. મુખ્યમંત્રીએ

0: 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવના હોવાને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ટોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો એસઇઓસીને મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તરત જ સાફ સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાનની સર્વે હાથ ધરવાની સૂચનાઓ પણ આપી હતી. રાજ્યના જળાશયોમાં 53.14% જેટલો સંગ્રહિત જથ્થો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ભારે વરસાદ પડતા મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી થઈ રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ પ્રમાણે ટુકડીઓ બનાવી વરસાદી પાણી નિકાલ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સ્થળાંતર કરવામાં આવેલા નાગરિકોને શેલ્ટર હાઉસ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી. વલસાડ જિલ્લાના તિથલ અને કોસંબા ગામોમાં અતિવૃષ્ટિથી 79 અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલ દ્વારા 5,37,200 રૂપિયાની સહાયની રકમના ચેક અપાયા હતા. અમદાવાદ વિરમગામ હાઇવે પર વરસાદી પાણી ઓછું થતાં હાઇવે વાહન ચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ ટુ વ્હીલર સિવાય તમામ પ્રકારના વાહનો માટે વિરમગામ હાઇવે ચાલુ કરી દેવામાં આવ્યો છે.
1: પોતાના જાનની સેફટીને ધ્યાને રાખી વિરમગામ પછી મારી તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તે રસ્તો વહેલી સવારથી વિરમગામ પોલીસ 18 કલાક ઉપરથી ખડે પગે રોડ ઉપર ઉભી રહી અને રસ્તો પૂરો વત કરવામાં આવ્યો છે. બંને તરફથી આવતો સુરેન્દ્રનગર માળિયા તરફથી આવતો અને અમદાવાદ તરફથી આવતો ટ્રાફિક પૂરો વત કરવામાં આવ્યો છે.
0: અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિરમગામ અને માંડલ તાલુકામાં અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાયું હતું. વિરમગામ શહેરમાં 100 જેટલા નાગરિકોને ટ્રેક્ટર મારફતે કાઢ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભોજન અને પીવાના પાણીની સુવિધા અપાઈ હતી. ધીંગડા ગામ પાસે બગોદરા ધનુકા રોડ પર નજીક પાણી ભરાવાને કારણે ગુંદી અરણેજ માર્ગ પર ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં મનપાની યુદ્ધના ધોરણેની કામગીરીથી 133 વોટર લોગિંગ સ્થળોએ પાણીનો નિકાલ, શહેરના તમામ રસ્તા ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલ સાંજના 6 થી આજ સવારના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 140 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 98 મિમી, નવસારીમાં 86 મિમી અને ખેડામાં 84 મિલીમીટર જેટલો વરસાદ થયાના અહેવાલ છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડેલા પ્રમાણસર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગરની રોપણીનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને સમતલ અને ક્યારાવાળી જમીનોમાં ખેડૂતો ડાંગરની રોપણીના કામે લાગી ગયા હોવાનું છોટાઉદેપુરના ખેડૂત સુખદેવ રાઠવાએ જણાવ્યું હતું.
2: વરસાદ સારો એવો છોટાઉદેપુર જિલ્લામાં 3 દિવસથી વરસી રહ્યો છે, એટલે ડાંગરની ખેતી માટે લાયક વરસાદ હોવાથી ખેડૂતો ડાંગરની રોપણીમાં જોતરાયેલા છે અને ખુશીનો માહોલ છે ખેડૂતોમાં.
0: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોની સલામતી માટે અમદાવાદ શહેરની વિવિધ બાંધકામ સાઇટ્સ ચકાસણી અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 તથા દક્ષિણ ઝોનમાં 9 સાઇટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABIDને ફોલો કરશો. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે તેમ હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું હતું.
3: 26 जुलाई के लिए ऑरेंज वार्निंग दिया गया है, वेरी हैवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है बागथड़ा, बनासकांठा, महेशाना, साबरकांठा, अरावली, महिसागर, दाहोद और भावनगर के लिए दिया गया है. योलो वार्निंग है, हैवी रेनफॉल का वार्निंग दिया गया है पाटन, अहमदाबाद, गांधीनगर, खेड़ा, पंचमहा.

0: बड़ोदरा, बहरूच, चुरात, नवसारी, बलसाट, दमन, दादरा नगर हवेली, अमरेली और बुटाट के लिए दिया गया है।
1: આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગીલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લાના તે વિસ્તારો ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. મુખ્ય કાર્યક્રમ લદ્દાખના દ્રાસમાં કારગીલ યુદ્ધ ખાતે યોજાઈ રહ્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર સ્થિત અટલ ભવન ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં પોરબંદર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત પ્રશ્નો તેમજ જાહેર હિતને લગતી રજૂઆતો અને અરજીઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. લોકદરબાર દરમિયાન રોડ, રસ્તા, જમીન સંબંધિત બાબતો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, સિંચાઈના પાણી, જન્મમરણના દાખલા તથા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્રએ મેઘરજ અને માલપુર અને દાહોદ જિલ્લામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમના ટ્રેક્ટર ભાડે લઈ બારોબાર વેચતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં 6 આરોપીઓને ઝડપી લઈને 1.21 કરોડ રૂપિયાના 20 ટ્રેક્ટર, 10 ટ્રોલી અને 1 જેસીબી રિકવર કરી 4 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. આ ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓ સાથે રાખી શોધખોળ શરૂ કરી હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. હજી આગળ એને ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મુવમેન્ટમાં છે અને આ લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે.
1: વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવાને મંજૂરી મળી છે. એર કાર્ગો સેવાને કારણે હવાઈ માર્ગ માટે જરૂરી સામગ્રીનું પરિવહન થઈ શકશે. એર કાર્ગો સેવા આગામી 1 માસમાં શરૂ થશે. વડોદરાના સાંસદ અને અધ્યક્ષ એરપોર્ટ સલાહકાર સમિતિના વડા ડોક્ટર હેમંગ જોશીએ જણાવ્યું હતું.
3: 100 કિલોમીટર કરતાં પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માન્ય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે.
1: ક્રિકેટમાં ગઈકાલે ભારતે હરારેમાં 3 મેચની શ્રેણીના બીજા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા, જેમાં ઈશાન કિશને માત્ર 44 બોલમાં 81 અને તિલક વર્માએ 29 બોલમાં 60 રન બનાવ્યા. ભારત દ્વારા નિર્ધારિત 220 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું, જેમાં અભિષેક શર્માએ 3, યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2 વિકેટો ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત. આજે કારગીલ વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી T20 સાથે ભારતનો શ્રેણી વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: जरूर सुनिए शाम 4 बजे पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियर हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
5: एक प्रकार से PM जय अब गरीबों की जय बन गई है.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: आइए अब सुनते हैं कार्यक्रम भूले बि

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: विविध भारती से प्रस्तुत है कार्यक्रम हम हैं राही प्यार के. युगल गीतों का ये कार्यक्रम है जिसमें हम आपको सुनवाते हैं कुछ प्यार भरे नगमे. तो आइए आगाज करते हैं पहेली फिल्म के इस गीत के साथ जिसे गाया है हेमलता और सुरेश वाड़कर ने. गीत और संगीत रविंद्र जैन का.

દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 FM પર આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:45 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. ગુજરાતમાં વરસાદ ધીમો પડતા રાહત કામગીરી, અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ભારતીય સબ જુનિયર પુરુષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો. અને અનાહત સિંહે વિશ્વ સ્કોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત

0: તથા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમેનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે સવારે નવી દિલ્હી પરત ફર્યા છે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ત્રણેય દેશોના વડાઓ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ વેપાર, શિક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, નવીનતા અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ મુલાકાત હતી, જ્યારે 3 દાયકાથી વધુ સમયમાં ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિએ વ્યાપાર મંચોને સંબોધિત કર્યા અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે રાષ્ટ્રપતિને માનદ ડિગ્રી પણ એનાયત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને તેમના હવાલા આજના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવીનીકરણીય ઉર્જા વિભાગનો હવાલો સંભાળે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હોવાની સંભાવનાઓને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ડોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તુરંત જ સાફસફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચના પણ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @aiarnews_abadને ફોલો કરશો. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગિલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લાના તે વિસ્તારોને ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: દ્રાસ મેં આજ 27મે કારગિલ વિજય દિવસ કે મોકે પર મુખ્ય સમારોહ કારગિલ વોર મેમોરિયલ મેં આયોજિત કિયા જા રહા હૈ. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ કે રૂપ મેં સમારોહ મેં શામિલ હોંગે ઓર કેનોપાત પર પુષ્પ ચક્ર અર્પિત કર કારગિલ યુદ્ધ કે અમર શહીદોં કો શ્રદ્ધાંજલિ દેંગે. સમારોહ

0: के दौरान रक्षा मंत्री वर्चुअल वॉक थ्रू पोर्टल का उद्घाटन करेंगे, वीर भूमि और हार्ट ऑफ रिमेम्बरेंस का दौरा करेंगे और शौर्य विजय यात्रा मोटरसाइकिल रैली को हरी झंडी दिखाएंगे। आकाशवाणी समाचार के लिए द्रास से मैं इनायत अली।
1: दरमियान संरक्षण मंत्री राजनाथ सिंह कारगिल विजय दिवस प्रसंगे देशनी रक्षामां सर्वोच्च बलिदान आपनारा बहादुर सैनिकोने श्रद्धांजलि आपी। सोशियल मीडिया पोस्टमां श्री सिंहे कह्युं के 1999 कारगिलना दुर्गम शिखरो पर असाधारण हिम्मत दर्शावनारा बहादुर सैनिकोनो राष्ट्र हमेशा आभारी रहेशे। हवामान विभागे आजे मध्य महाराष्ट्र अने ओडिशामां भारे वरसाद माटे रेड एलर्ट जारी कर्युं छे। છત્તીસગઢ, ગુજરાત, કોંકણ અને ગોવામાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે। દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વીય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે। ભારતીય સબ જુનિયર પુરૂષ હોકી ટીમે FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે। ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 3-1 હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો। ભારત માટે રૂમિત પાલ, કેપ્ટન કેતન ખુશવાહ અને શાહરૂખ અલીએ ગોલ કર્યા હતા। ફાઇનલમાં પહોંચીને ભારત અને પાકિસ્તાને FIH યુવા હોકી FIF વિશ્વકપ માટે ક્વોલિફાય કર્યું છે। તો મહિલા વર્ગમાં ભારતીય સબ જુનિયર ટીમે ચીન સામેની એક રોમાંચક મેચમાં રજત ચંદ્રક જીત્યો હતો। હોકી ઇન્ડિયાએ બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે। ભારતીય સ્ક્વોશ ખેલાડી અનાથ સિંહે વિશ્વ સ્ક્વોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે। ફાઇનલમાં અનાથે ઇજિપ્તની રુકૈયા સલેમને 11-3, 11-7 અને 11-9 હરાવી આ જીત સાથે અનાથ જુનિયર વિશ્વ ચેમ્પિયન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બની છે। તેણીએ ઇજિપ્તના ખેલાડીઓના 16 વર્ચસ્વનો પણ અંત લાવ્યો છે। પુરૂષોની શ્રેણીમાં એશિયન જુનિયર ચેમ્પિયન આર્યવીર દેવાન ભારતનો શ્રેષ્ઠ પ્રદર્શનકાર હતો, જેણે અંતિમ 16 સ્થાન મેળવ્યું હતું। હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે ચેતાલી જોશી।
2: મોટાભાગના અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મથાળે છાપ્યા છે। મોદીની સમય સૂચકતા એ રાષ્ટ્રને સંકટમાંથી બચાવ્યું, આ સમાચારને ગુજરાત સમાચારે પ્રથમ પાને સ્થાન આપ્યું છે। સંદેશ અને દિવ્ય ભાસ્કર લખે છે કે જેએનઝીની જીતની જીત, ધર્મેન્દ્ર હવે પ્રધાન નહીં। નવ ગુજરાત સમય લખે છે કે આખરે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છાત્રો જીત્યા। અમદાવાદમાં 11 સાઇટની બાંધકામની મંજૂરી સસ્પેન્ડ, ડેવલપરને નોટિસને ગુજરાત સમાચાર અંદરના પાને સ્થાપ્યા છે। અમદાવાદમાં વરસાદ બાદ રીસ્ટોરેશનની કામગીરી, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જેવા સમાચાર તમામ પરોએ છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે। પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે। ગુજરાતમાં વરસાદ ધીમો પડતા રાહત કામગીરી, અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી, આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો। ભારતીય સબ જુનિયર પુરૂષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી FIH યુવા હોકી FIF એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો અને અનાથ સિંહે વિશ્વ સ્કોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026 મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળો।

વાગીને 15 મિનિટે કાયદા અને ન્યાય વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનો બીજો ભાગ આજે પ્રસારિત કરીશું. ચિત્રલોક કાર્યક્રમનો સમય રહેશે સવારે 8:30નો. 9:30 આજ કે ફનકાર. સવારે 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. બરાબર 10:30 ધૂમ મસ્તી ધૂમ

બરાબર 11 વાગે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરશે મન કી બાત કાર્યક્રમ, જેની 136મી કડી આજે પ્રસારિત કરીશું. આ જ કાર્યક્રમના તુરંત બાદ તેનો ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરીશું. બપોરે 12 વાગે 2 મિનિટે કાર્યક્રમ વિવરણ બાદ 12 વાગે 5 મિનિટે યાદો કી મહેફિલ, 1 વાગે સુરીલા સફર, બપોરે 2 વાગે ત્રિવેણી કાર્યક્રમ, 2 વાગે 35 મિનિટે ગુજરાતી ગીતો અંતર્ગત સુગમ સંગીત રજૂ કરીશું. બપોરે 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ મન ચાહે ગીતનો અને 3 વાગે 30 મિનિટે નાટ્ય તરંગ. બપોરે 4 વાગે પિટારા, 5 વાગ્યાનો સમય કાર્યક્રમ સરગમનો. ગુજરાતી ગીતો આપ માણી શકો છો કાર્યક્રમ સુરીલી સાંજમાં 5:30 વાગે, સુરીલા સફર 6 વાગે અને બરાબર 7 વાગ્યાનો સમય રહેશે ફોજી જવાનોના કાર્યક્રમ વિશેષ જયમાલાનો. દૈનિક કાર્યક્રમ હવામહેલ રજૂ કરીશું રાત્રિના 8 વાગે. બરાબર 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ, 9:30 ફિલ્મ સંગીત, 10 વાગે ઉદ્ઘોષકો દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ છાયા ગીત અને 10:30 અમારા આજના પ્રસારણની અંતિમ ભેટ કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો દોસ્તો, આ હતી માહિતી અને રૂપરેખા અમારા આજે પ્રસારિત થનારા મુખ્ય મુખ્ય કાર્યક્રમોની. જ્યાં પણ રહો, રહો સુરક્ષિત, ખુશ અને આબાદ, અને માણતા રહો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતીનું સંગીત.

0: नागरिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: Listening to a talk on environmental justice, public participation and legal remedies by Shubhrajit Goswami, Program Officer, Center for Science and Environment, and Smita Harshal Salve, Senior Legal Consultant, Ministry of Environment, Forest and Climate Change. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાયદા અને ન્યાય વિભાગ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમનો બીજો ભાગ. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર 96.7 FM પરથી કરવામાં આવ્યું.
3: સુરીલી ધડકન. થોડી હી દેર મેં આપ સુનેંગે કાર્યક્રમ ચિત્રલો, કીજીએ ઇંતઝાર.
4: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
5: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
4: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
5: सच?
4: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
5: समझ गया
6: યાર. સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: સંગીત ઓર ફિલ્મ કા નામ ભુજ, ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા.

0: આપના રેડિયો સેટ પર આપ સાંભળી રહ્યા છો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી 96.7 મેગાહર્ટ્ઝ પર. આકાશવાણીનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 10 વાગે સાંભળશો ન્યૂઝ હેડલાઇન્સ.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગના દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. આજે કારગીલ વિજય દિવસ, શહીદ વીરોને શ્રદ્ધાંજલિ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકાર સાથે સમજૂતી થયા બાદ સીજેપીએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા સુધારા વિધેયક 2026 રજૂ કરશે. સિક્કિમમાં નાથુલા માર્ગ દ્વારા પૂર્ણ થયેલી કૈલાસ માનસરોવર યાત્રાનો 5મો સમૂહ સુરક્ષિત રીતે ગંગટોક પરત ફર્યો. જર્મનીના બર્લિનમાં વાર્ષિક LGBTIQ પ્રાઇડ સમારોહમાં એક વાન ઘૂસી જતા એકનું મોત અને અન્ય 15 ઇજાગ્રસ્ત. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ. મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું. રાજ્યમાં ગઈકાલ સાંજના 6થી આજ સવારના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો. ડાંગ માર્ગ અને મકાન વિભાગ ત્વરિત કામગીરીથી જિલ્લામાં વાહન વ્યવહાર પૂર્વવત. 10 ઇમરજન્સી ટીમો, 12 JCB, 5 ટ્રેક્ટર અને 150થી વધુ શ્રમિકો સતત કાર્યરત. ચોમાસામાં વાહકજન્ય રોગચાળા સામે AMC દ્વારા ઘરે ઘરે ફોગિંગની સઘન કામગીરી કરી. ગુજરાતની સેમિકન્ડક્ટર ફેબ્રેસ સ્ટાર્ટઅપ અમેરિકાની સેમટેક કોર્પોરેશન સાથે અદ્યતન એપ્લિકેશન્સ માટે પ્રોસેસર બનાવશે. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ. વડોદરા એરપોર્ટ પરથી 1 મહિનામાં એર કાર્ગો સેવાનો પ્રારંભ થશે. અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં રાજકોટ, આણંદ, અમદાવાદ, મોરબી, વલસાડ, બરોડા અને ગાંધીનગરની ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ 11 વાગે સાંભળી શકશો. નમસ્કાર.
2: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો

0: ખોજ ફાટી ગઈ, આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: યે આકાશવાણી કા પ્રસારણ હૈ વિવિધ ભારતી.
4: વિવિધ ભારતી આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. વધુ એક લાગણી ભીની સવારે મનોરંજનની મહેફિલે આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. જી હા મિત્રો, પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હું છું તમારી સાથે અને પાસે પ્રજ્ઞેશ વ્યાસ. પ્રસન્નતા ભરી સવારે લાગણીથી ઝૂકેલું ગગન, મનના આંગણે આનંદની હેલી, આજે હું અને તમે જ શું કામ, પ્રસન્નતા અને ખુશીઓથી છલકતી છે ધરા.

ગીત રચના જયંત પલાનની, સ્વર હતો દિવ્યાંગ અંજારિયાનો. પૃથ્વી બની વસંત આજે અને વરસાદી બૂંદો બની ગઈ જાણે પ્રેમના મોતી. રંગીન મારા પ્રેમની વાત જ્યારે કથા બની ગઈ, જ્યારે તમને મળવાનું મને રોજ એક બહાનું મળી ગયું. કોણ જાણે અંતરના એકાંતમાં કોઈ પોતાનું મળી ગયું.

0: છાનું માનું સોહામણું સપનું સૌને મળે તે પહેલાં કાર્યક્રમમાં લઈએ એક વિરામ અને ત્યારબાદ ફરીથી 96.7 FM નો સાથ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: એક પ્રકાર સે PM જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: આપવાનો માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતાં 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: વિવિધ ભારતી 96.7 FM પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મિત્રો, આ દુનિયામાં આપણે કહીએ તો સૌ સાંભળે છે, પણ કંઈ ના પણ કહો અને છતાંય સાંભળે કદાચ તેને જ ખુદા કે ભગવાન કહેવાતો હશે. તો પછી એના વિસ્તારમાં આપણે પણ સમાઈ જઈએ, એક નાનકડી બંદગી તેને પણ કરી જોઈએ.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન

રંગ તરંગ ને ઉમંગ હોય જો તનમનમાં, તો પછી બીજા રંગની જરૂર શી છે? તારી ઓઢણી અને એમાં છુપાયેલો પ્રેમરંગ એક જ સાચો રંગ છે જીવનનો.

મૌનના અરમાનો સાથે વાણીનું મિલન, જાણે નીરવ જંગલમાં ઝરણાનો નિનાદ, ગુર્જર ગીતોની સંગીત સફરને અહીં જ આપીશું વિરામ. નમસ્કાર.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડથી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.
1: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી પર આપ સાંભળી રહ્યા છો 96.7 FM આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. હું છું આપનો રેડિયો દોસ્ત અને હોસ્ટ પ્રજ્ઞેશ વ્યાસ. મિત્રો, આપના રેડિયો સેટનું વોલ્યુમ વધારો અને સાથ નિભાવો દેશની સુરીલી ધડકન વિવિધ ભારતી સાથે. આજે છે 26 જુલાઈ. ભારત વર્ષની યશોગાથામાં એક યાદગાર દિવસ. 1999 વર્ષ, કારગિલ યુદ્ધ. દુશ્મન દેશને પોતાની દેશભક્તિ અને બહાદુરીથી તેમજ શક્તિનો બુલંદ પરચો બતાવનાર દેશના સૈનિકો અને વીર જવાનોની શહાદતના માન સન્માનમાં આજનો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે મનાવાય છે. શહાદત વહોરનાર સૌ શહીદોને શ્રદ્ધાંજલિ. ધન્ય તેમની શહીદીને, ધન્ય તેમના પરિવારજનોને. આજની સત્ય

ઉદિત નારાયણ, શંકર મહાદેવન અને સાથીદારોનો સ્વર, સંગીતકાર શંકર અહેસાન રોય, ગીતકાર સમીર. 10 ફિલ્મનું ગીત આપે સાંભળ્યું આપના રેડિયો સેટ પર આજના ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમમાં. તોફાન સાથે અમને છે મોહબ્બત, કેવી છે અજબ હાલત આપણી. તોફાન સાથે છે અમને.

સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મનું ગીત શ્રેયા ઘોષાલ, વિશાલ દાદલાની, શેખર રાજવાની સાથે ઉદિત નારાયણનો સ્વર, સંગીતકાર વિશાલ શેખર, ગીતકાર અન્વિતા દત્તા. મિત્રો, મેઘરાજા અને વર્ષારાણીની જોડીએ બરાબર રંગ જમાવ્યો છે. કુદરતનો મિજાજ માણતા રહીએ અને સાથે જ્યાં તકલીફ હોય ત્યાં સેવા અને મદદ માટે પણ તત્પર રહેતા પોલીસ જવાનો, રેસ્ક્યુ ટીમ, સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓ તેમજ આરોગ્યકર્મી અને સફાઈકર્મીઓને સાથ અને સહકાર આપીએ અને સાથે તેમની સેવાઓને સન્માનિત કરીએ. નાઇન્ટી 96.7 FM નો આ છે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ.

તેરી બાતો મેં એસા ઉલઝા જિયા, આ ફિલ્મનું ટાઇટલ ગીત આપે સાંભળ્યું. સ્વર હતો રાઘવ અને તનિષ્ક બાગચીનો, સંગીત પણ રાઘવ અને તનિષ્ક બાગચીનું, ગીતના શબ્દ લખ્યા નીના માથુરે.

અખ્તર ચન્નલ અને સાથીદારોના સ્વરમાં ફેન્ટમ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. સંગીતકાર પ્રીતમ, ગીતના શબ્દ લખ્યા અમિતાભ ભટ્ટાચાર્યએ. કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમના અંતમાં સાંભળીએ મીકા સિંઘ, સુનંદા શર્મા અને નિકિતા ગાંધીના સ્વરમાં ફિલ્મ લુકા છુપીનું ગીત.

તો મિત્રો, આજનો ધૂમ મસ્તી ધૂમ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખતા રહો, સાથે થોડી ઘણી સામાજિક જવાબદારી પણ નિભાવતા રહો. આપ સૌને પ્રજ્ઞેશના નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર 96.7 મેગાહર્ટ્ઝ પર. બરાબર 11 વાગે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની જનતા સાથે કરશે મનની વાત કાર્યક્રમ મન કી બાત અંતર્ગત. આજે આ કાર્યક્રમની 136મી કડી પ્રસારિત કરીશું. આ જ કાર્યક્રમના તુરંત બાદ મન કી બાત કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ રજૂ કરીશું. આવો આ માટે જોડાઈએ અમારા દિલ્હી કેન્દ્રની સાથે.

0: सम्मान के साथ तिरंगा फहराना है। साथियों, हर वर्ष 15 अगस्त से पहले आप मुझे बहुत से विचार और सुझाव भेजते हैं। इस वर्ष भी आप अपने विचार MyGov पर जरूर साझा कीजिए, मुझे आपके सुझावों का इंतजार है। साथियों, मन की बात में आज इतना ही। अगले महीने हम फिर मिलेंगे देशवासियों की अनेक नई उपलब्धियां और प्रेरक प्रयासों के साथ। तब तक के लिए मुझे अनुमति दीजिए। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और FM गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण FM रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતા સાથે કરાયેલ મન કી બાત કાર્યક્રમની 136મી કડી અને હવે પ્રસ્તુત છે મન કી બાત કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ।
4: મારા વાલા દેશવાસીઓ નમસ્કાર। આપણા જીવનમાં કેટલીક તારીખો એવી હોય છે કે જેને યાદ રાખવા માટે કેલેન્ડર જોવાની જરૂર પડતી નથી। આજે 26 જુલાઈ એવી જ એક તારીખ છે। આજે કારગિલ વિજય દિવસ છે। આ દિવસ આપણને ગર્વથી ભરી દે છે। આ દિવસ આપણને વીર જવાનોના અદ્ભુત સાહસોની યાદ અપાવે છે। કારગિલની ઊંચી ઊંચી પહાડીઓ, ખરાબ હવામાન અને દુશ્મનોનો પડકાર, આવી બધી જ પરિસ્થિતિ આપણા જવાનો સામે હતી, પરંતુ તેમની હિંમત દરેક પડકારોથી મોટી હતી। તેમણે મા ભારતીની રક્ષા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું। આજે કારગિલ વિજય દિવસ પર હું બધા જ વીર શહીદો અને વીર સૈનિકોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું। સાથીઓ, આજનું ભારત પોતાના વીરોને માત્ર યાદ જ નથી કરતું, પરંતુ નવી પેઢી સુધી તેમની ગાથા પણ પહોંચાડે છે। આ ભાવના સાથે આ વર્ષે એ વિશેષ શૌર્ય વિજય યાત્રા કાઢવામાં આવી છે। 14 જુલાઈથી દિલ્હીના નેશનલ વોર મેમોરિયલથી શરૂ થયેલી આ મોટરસાયકલ યાત્રા દ્રાસના કારગિલ વોર મેમોરિયલ સુધી પહોંચશે। એનો સંદેશ છે વન રાઇડ વન નેશન વન સેલ્યુટ। આ યાત્રા આપણને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપવામાં આવેલું બલિદાન ક્યારેય ભૂલી શકાતું નથી। સાથીઓ, આજે ભારત આપણા સૈનિકોના સાહસની સાથે સાથે પોતાની ટેકનોલોજીકલ ક્ષમતાને પણ સતત મજબૂત કરી રહ્યું છે। થોડા દિવસ પહેલાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીને સામેલ કરવામાં આવ્યું। આ આધુનિક યુદ્ધ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારતમાં જ બન્યું છે। એમાં 75% વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ આત્મનિર્ભર ભારતની વધતી શક્તિનું પ્રતીક છે। આ જ મહિનામાં DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટનું પણ સફળ પરીક્ષણ કર્યું। આ સફળતા પાછળ આપણા વૈજ્ઞાનિકો અને ઇજનેરોનો સામૂહિક પરિશ્રમ છે। 2-3 દિવસ પહેલાં જ DRDOએ કુશા મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે। સાથીઓ, આજે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે પછી મિત્ર દેશો સાથે રાજદ્વારી સહયોગ, ભારત સતત નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે। આ મહિનાની શરૂઆતમાં હું ઇન્ડોનેશિયામાં હતો, જ્યાં બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલો માટે એક

મોટી સમજૂતી કરવામાં આવી છે. ભારતના સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી ઉપર દુનિયાનો વિશ્વાસ વધી રહ્યો છે. આવો આજે કારગિલ વિજય દિવસ પર આપણે આપણા અમર શહીદોને નમન કરીએ અને એક સુરક્ષિત, સક્ષમ અને આત્મનિર્ભર ભારતના નિર્માણના આપણા સંકલ્પને વધુ મજબૂત કરીએ. મારા વાલા દેશવાસીઓ, મન કી બાતના છેલ્લા અંકમાં મેં તમારી સાથે કેચ ધ રેઇન અભિયાનની ચર્ચા કરી હતી. મેં આગ્રહ કરેલો કે વરસાદના એક એક ટીપાનો સંગ્રહ કરવા માટેના આ અભિયાનને જન આંદોલન બનાવવામાં આવે. કેચ ધ રેઇનનો સંદેશ ખૂબ જ સરળ છે. જ્યાં વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે, પાણીનો ત્યાં જ સંગ્રહ કરવામાં આવે. તેના માટે 4 જુલાઈથી દેશમાં એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, જૂના જળસ્રોતને પુનઃજીવિત કરવા અને વૃક્ષારોપણને નવી ગતિ આપવામાં આવી રહી છે. મને ખૂબ જ ખુશી છે કે ગામડું હોય કે શહેર, પંચાયતો હોય કે સામાજિક સંસ્થાઓ, દરેક જગ્યાએ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. ક્યાંક જૂના તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે, તો ક્યાંક કૂવાઓ અને વાવને ફરી જીવિત કરવામાં આવી રહી છે. બંધ પડેલા બોરવેલ હવે ગ્રાઉન્ડ વોટર રિચાર્જના માધ્યમ બની રહ્યા છે. સાથીઓ, મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં આશરે 1500 તળાવ બનાવવામાં આવ્યા છે. નરસિંહપુરમાં અમૃત સરોવરને પુનઃજીવિત કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના નાસિકમાં મોટા પ્રમાણમાં પાણીના સંચય માટેની ક્ષમતા વિકસિત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશના નાંદિયાલમાં તમામ ગ્રામ પંચાયતો આ અભિયાન સાથે જોડાઈ છે અને જૂના તળાવોને ફરીથી ઉપયોગી બનાવવામાં આવી રહ્યા છે. આપણા શહેરો પણ પાછળ નથી. છત્તીસગઢના કોરબા, ઓડિશાના ભુવનેશ્વર અને આંધ્રપ્રદેશના વિજયનગરમમાં આ અભિયાનના ઉત્સાહજનક પરિણામો જોવા મળી રહ્યા છે. આવો આપણે આપણી આસપાસ એક તળાવ, કૂવો કે વાવની જવાબદારી લઈએ અને પાણીના એક એક ટીપાને બચાવીએ. આજે બચાવવામાં આવેલું પાણીનું એક એક ટીપું આવનારી પેઢીના ભવિષ્યની સૌથી મોટી પૂંજી છે. મારા વાલા દેશવાસીઓ, થોડા જ દિવસ પહેલાં ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ ગઈ છે. દેશનો દરેક નાગરિક ભારતીય સ્પર્ધકોને સતત પોતાની શુભેચ્છાઓ આપી રહ્યો છે. એમને આશા છે કે દરેક ખેલાડી અને એથ્લેટ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને લોકોના દિલ પણ જીતે. સાથીઓ, આપણા યુવાઓએ હાલના દિવસોમાં જ સ્પોર્ટ્સમાં અનેક શાનદાર સફળતાઓ મેળવી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપનનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની ગઈ છે. તેની આ સફળતા ઉપર સમગ્ર દેશને ગર્વ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતી છે. આ એક ઐતિહાસિક જીત છે. આપણી ટીમે 270 રનના મોટા અંતરથી આ ટેસ્ટ જીતી છે. પરંતુ વાત માત્ર આટલી નથી. લોર્ડ્સના લાંબા ઇતિહાસમાં આ મહિલાઓની ટીમની પ્રથમ ટેસ્ટ હતી. 1983માં આ જ મેદાન ઉપર ભારતે પોતાનો પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. હવે આપણી નારી શક્તિએ આ જગ્યાએ દેશનું નામ રોશન કર્યું છે. સાથીઓ, કેટલાક નાના પ્રયાસો એવા હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. મને કેરલમમાં એર્નાકુલમના સાઉથ ચિત્તુરમાં સ્પોર્ટ્સના એક આવા જ પ્રયાસની ખબર પડી છે. ત્યાં એક સ્કૂલમાં સંસ્કૃત ક્લબ છે. તેના ટીચર અભિલાષજી ખૂબ જ અનોખી રીતે સંસ્કૃતને લોકપ્રિય બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટને અક્ષરકંદુક નામ આપવામાં આવ્યું છે. તેમાં સંસ્કૃતના અક્ષરોને ફૂટબોલમાં ઉપયોગમાં લેવાતા શબ્દો સાથે જોડીને ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવે છે. તેનાથી શીખવામાં આનંદ મળે છે. સાથે સાથે રમતગમત સાથે લોકોનું જોડાણ પણ વધે છે. મારા વાલા દેશવાસીઓ, ગયા રવિવારે વિક્રમ 1ના સફળ લોન્ચથી તમામ દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. આપણે તમામ ભારતીય સ્પેસ સેક્ટરની આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. આ ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પહેલું રોકેટ છે.
આપણા યુવા ઇનો

ઇનોવેટર્સે એ કરી બતાવ્યું જેની કલ્પના પણ મુશ્કેલ હતી. એમણે ગજબની સ્કિલ, પેશન અને પેશન્સ દેખાડ્યું. લાંબા સમય સુધી સ્પેસ સેક્ટર ખાનગી ક્ષેત્ર માટે બંધ રહેલું. આ ક્ષેત્રમાં રસ ધરાવતા અનેક યુવાનોને પોતાની પ્રતિભા બતાવવાનો અવસર મળી રહ્યો નહોતો. યુવાનોના હિતોને જોતાં અમે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ સેક્ટર માટે ખોલી દીધું. આજે તેના પરિણામો દુનિયા જોઈ રહી છે. સાથીઓ, આપણા યુવા સાથી સાયન્સમાં પણ ભારતનું મસ્તક ઊંચું કરી રહ્યા છે. સાયન્સ ઓલિમ્પિયાડ્સ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ કોમ્પિટિશનમાં એક છે, જેમાં મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ભાગ લે છે. આ મહિનામાં જ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સના ઓલિમ્પિયાડ્સ થયા. આ કોમ્પિટિશનમાં ભારતીય ટુકડીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા 5 સ્ટુડન્ટ્સે ગોલ્ડ મેડલ જીત્યા અને ભારતે પ્રથમ ક્રમાંક મેળવ્યો. છેલ્લા એક દાયકામાં થયેલા તમામ ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં આપણા દેશના સ્ટુડન્ટ્સે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જરૂર જીત્યો છે. કેમિસ્ટ્રી ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા. આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. બાયોલોજી ઓલિમ્પિયાડમાં પણ આપણા બધા સ્ટુડન્ટ્સે મેડલ જીત્યા, તેમાં એક ગોલ્ડ મેડલ પણ સામેલ છે. એ જ રીતે મેથેમેટિક્સના ઓલિમ્પિયાડમાં પણ આપણા વિદ્યાર્થીઓએ 2 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ પોતાના નામે કર્યા છે. મને દેશની યુવા શક્તિ ઉપર ખૂબ જ ગર્વ છે. મને એ જોઈને આનંદ થાય છે કે ભારતમાં ઓલિમ્પિયાડ્સ અને હેકાથોન્સનું કલ્ચર ખૂબ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વધુને વધુ યુવાનો આવા ફોરમ્સમાં પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડશે અને ભારતનો તિરંગો લહેરાવશે. મારા વાલા દેશવાસીઓ, જ્યારે કૌશલ્ય પણ હોય અને કંઈક કરવાનો જુસ્સો પણ હોય ત્યારે તમામ માર્ગ સરળ બની જાય છે. કાશ્મીરની પરંપરાગત ચટાઈ વગુ માટે આજે જે પ્રયાસો થઈ રહ્યા છે તેમાં તેની ઝલક જોવા મળી રહી છે. તેને સરકંડે અને ધાનના પૂળા સ્ટ્રોથી તૈયાર કરવામાં આવે છે. આ ચટાઈ તૈયાર કરવાની પરંપરા વર્ષો જૂની છે. તેના માટે સૌ પ્રથમ કાશ્મીરના કાદવવાળા વિસ્તારોની ઘાસ અને સરકંડેની કાપણી કરવામાં આવે છે. તડકામાં સૂકવ્યા બાદ તેની છટણી કરવામાં આવે છે અને પછી શરૂ થાય છે હાથ વણાટનું કામ. 2 કારીગરોને એક ચટાઈ બનાવવામાં લગભગ 4 દિવસ લાગે છે. આ ચટાઈ ખૂબ જ અનોખી પણ છે અને ઇકો ફ્રેન્ડલી પણ છે. એક મોટી વિશેષતા એ છે કે તમને ગરમીના દિવસોમાં તેનાથી ઠંડક મળશે, જ્યારે ઠંડીના દિવસોમાં તેનાથી ગરમી મળશે. પહેલા તે કાશ્મીરના દરેક ઘરોમાં જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે. એવામાં શ્રીનગરના ગુલામ હુસેનજી અને તેમની દીકરી તંજીલાજીએ એક સંકલ્પ કર્યો છે. બંને વગુ ક્રાફ્ટની પરંપરાને નવું જીવન દેવા માટે લાગી પડ્યા છે. ગુલામ હુસેનજી ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેમને આ કાર્યમાં અનેક પડકારોનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ વગુ પરંપરાને જીવંત રાખવાનો તેમનો સંકલ્પ અડગ હતો. જોત જોતામાં તેમના પ્રયાસોમાં અનેક લોકો જોડાવા લાગ્યા. ગુલામ હુસેનજીએ આ કૌશલ્યને ખૂબ આગળ વધાર્યું. પોતાના આ કાર્યમાં તેમને સ્થાનિક કક્ષાએ સરકારી સહયોગ પણ મળ્યો. આજે ઝડપથી લોકપ્રિય બની રહેલી વગુ દેશના અન્ય હિસ્સામાં પણ પહોંચી રહી છે. મને આ પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો માટે ખૂબ જ ગર્વ છે. આજે આપણા બધાનું જોર સ્થાનિક ઉત્પાદનો ઉપર છે. આપણે લોકલ ફોર વોકલના મંત્રને લઈને ચાલી રહ્યા છીએ. એવામાં કાશ્મીરની વગુ પણ તમારા ઘરનો ભાગ બને તે માટે એક વખત જરૂર વિચારજો. સાથીઓ, આપણા દેશમાં ચા એ માત્ર એક પીણું નથી, એક પોતાનાપણું પણ છે. સવારની શરૂઆત હોય, મિત્રો સાથે મુલાકાત કરવાની હોય કે પછી પરિવાર સાથે થોડો સમય વિતાવવાનો હોય, ચા દરેક પ્રસંગનો ભાગ બની જાય છે. એમ તો તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે ચા સાથે મારો સંબંધ શું છે, પરંતુ આજે હું જે ચાની ચર્ચા કરી રહ્યો છું તેણે માત્ર સ્વાદ જ નથી આપ્યો, પણ અનેક બહેનોના જીવનમાં આત્મનિર્ભરતાની નવી ખુશબુ મિલાવી દીધી છે. ઉત્તરપ્રદેશના બિજનોર જિલ્લાના લખીવાલા ગામમાં સેલ્ફ હેલ્પ ગ્રુપથી જોડાયેલી મહિલાઓએ વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી તૈયાર કરી છે. તેમાં લેમન ગ્રાસ,

गिलोय, जेठीमध, तुलसी, काची हळदर, तच, ઇલાયચી અને વરિયાળી જેવી કુદરતી સામગ્રી સામેલ છે. પોતાના અનોખા સ્વાદ અને ગુણોને કારણે આ ચા ખૂબ જ ઓછા સમયમાં લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. પ્રયાગરાજના મહાકુંભ અને દિલ્હીના ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં આ હર્બલ ચાએ ખૂબ જ પ્રશંસા મેળવી છે. વિદેશથી આવેલા લોકોએ પણ તેમાં રસ દેખાડ્યો છે. સાથીઓ, સૌથી પ્રેરણાદાયી વાત તો તેની શરૂઆત છે. આ સમગ્ર પ્રયાસ માત્ર 1 લાખ રૂપિયાથી શરૂ થયો હતો. આજે આ બ્રાન્ડ દેશની મોટી સંસ્થાઓ સુધી પહોંચી ચૂકી છે. આ શરૂઆત આપણને બતાવે છે કે જ્યારે સ્થાનિક જ્ઞાન, પ્રકૃતિ અને મહિલાઓનો આત્મવિશ્વાસ સાથે આવે છે, ત્યારે એક નાનો પ્રયાસ પણ મોટા પરિવર્તનની શરૂઆત બની જાય છે. મારા વાલા દેશવાસીઓ, આજે દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાનના માધ્યમથી લોકો કુદરત પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે સમાજ આ ભાવનાથી જોડાય છે, ત્યારે ખૂબ જ પ્રેરક અને સુંદર ઉદાહરણો સામે આવે છે. સાથીઓ, અમદાવાદમાં જનભાગીદારીની અદ્ભુત શક્તિ જોવા મળી છે. ભાડજ વિસ્તારમાં 1 કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા, જેમાં 25,000થી વધુ લોકો જોડાયા. સ્કૂલના બાળકો, એનસીસી કેડેટ્સ, સ્વયંસેવક અને સામાન્ય નાગરિક સૌએ આ અભિયાનમાં ભાગ લીધો. આવનારા વર્ષોમાં આ જ છોડો ગાઢ શેરી વન બનીને ઉભરી આવશે. આ પ્રયાસને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે. સાથીઓ, એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત યુપીમાં પણ જનશક્તિનો અદ્ભુત સંકલ્પ જોવા મળ્યો. અહીં એક જ દિવસમાં 12 જુલાઈએ 35 કરોડથી વધુ છોડ લગાવવામાં આવ્યા. યુપીના સાંસદ હોવાને કારણે મારા માટે આ પણ વિશેષ ગર્વની વાત છે. મારા વાલા દેશવાસીઓ, વૃક્ષ કેવળ મનુષ્ય માટે નથી હોતા, તે અસંખ્ય જીવોનો પણ આશરો હોય છે. ગુજરાતના ગીરના જંગલોમાં લગભગ 60 વર્ષો પછી ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફરીથી વસવાટ કરી રહ્યા છે. આ ગીરમાં વર્ષોથી થઈ રહેલ સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોનું પરિણામ છે. હોર્નબિલને જંગલોનો ખેડૂત કહેવામાં આવે છે. તે ફળ ખાય છે અને બીજને દૂર દૂર સુધી પહોંચાડે છે. આ જ બીજથી જંગલમાં નવા વૃક્ષો ઉગે છે. આ રીતે એક પક્ષી જંગલને ફરીથી હર્યું ભર્યું બનાવવામાં મદદ કરે છે. હું આપ સૌને કહીશ, આપણે સૌ આપણા જીવનના વિશેષ પ્રસંગને પ્રકૃતિ સાથે જરૂર જોડીએ, એક પેડ માં કે નામ લગાવીએ. આજે રોપેલો એક નાનો છોડ આવનારી પેઢી માટે લીલોતરી, સ્વચ્છ હવા અને સુંદર ભવિષ્યનો વારસો બની શકે છે. મારા વાલા દેશવાસીઓ, આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્લાસ્ટિક પ્રદૂષણ સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે એક મોટો પડકાર બની ચૂક્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો કેટલાય વર્ષો સુધી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે. માટે પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ જરૂરી છે. સાથીઓ, બિહારના સીતામઢીમાં વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં કચરાને રિસાયકલિંગ કરીને તેમાંથી આકર્ષક બેન્ચ બનાવવામાં આવી રહી છે. એક બેન્ચ તૈયાર થવામાં લગભગ 40 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાય છે, જે મજબૂત, ટકાઉ અને આરામદાયક હોવાની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી પણ હોય છે, જેને સરકારી શાળાઓ, બગીચાઓ અને સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવે છે, જેના દ્વારા લોકોમાં પર્યાવરણ સંરક્ષણને લઈને જાગૃતિ આવી રહી છે. આ પ્રયાસમાં સ્થાનિક એકમની સાથે જ જિલ્લા પ્રશાસનની મહત્વપૂર્ણ ભૂમિકા છે, જેનાથી સ્થાનિક સ્તરે રોજગારી અવસરો પણ ઊભા થઈ રહ્યા છે. સીતામઢીનો આ પ્રયાસ આપણને બતાવે છે કે રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ આજે માત્ર એક સૂત્ર નથી રહ્યું, પરંતુ આપણા જીવનનો ભાગ બનતો જાય છે. સાથીઓ, આપને યાદ હશે કે ગઈ વખતે મન કી બાતમાં મેં ગણેશ ઉત્સવની વાત કરી હતી. મેં આગ્રહ કર્યો હતો કે આપણે આપણા દેશની માટીથી જ બનેલા ગણેશજીની પૂજા કરવી જોઈએ. જે POPથી બનેલા ગણેશજી હોય છે અથવા તો વિદેશથી આવેલી ગણેશજીની મૂર્તિ હોય છે, તેના બદલે આપણે દેશની માટીમાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી જોઈએ. આ વિષય પર અનેક લોકોએ મને સંદેશ મોકલ્યા છે અને પોતાના વિચારો રજૂ કર્યા છે. લોકોએ કહ્યું કે તેમણે મારા આગ્રહને અપનાવ્યો છે.

તેમણે સ્થાનિક માટીથી તૈયાર થયેલા ગણેશજીની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે. લોકોએ લખ્યું છે કે મન કી બાતમાં પહેલેથી જ આના ઉપર ચર્ચા થઈ તેનાથી યોગ્ય સમયે સાચું પગલું લેવામાં મદદ મળી છે. હું ફરીથી આગ્રહ કરું છું કે આ વર્ષે ગણપતિ પૂજામાં દેશની માટીમાંથી બનેલ ગણેશજીનું તમારા ઘરમાં સ્થાપન કરો, તેમની પૂજા કરો. તમારો આ પ્રયાસ પણ એક રીતે પ્રકૃતિની જ પૂજા હશે. મારા વાલા દેશવાસીઓ, હવે હું તમને એક એવા વ્યક્તિ માટે વાત કરવા માંગુ છું જેમના વિશે સાંભળીને તમને ખૂબ જ ગર્વ થશે. એક એવી વ્યક્તિ જે સાયન્સ અને ઇનોવેશનના ક્ષેત્રમાં ઉત્સાહભેર કાર્ય કરી રહ્યા છે. દુનિયાભરમાં નામના બની રહી હોવા છતાં તેઓ પોતાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તક મળતા જ તેઓ આપણી માટીનું સન્માન કરવાનું નથી ભૂલતા. એ વ્યક્તિ છે મણિપુરના ડોક્ટર રોનાલ્ડો લૈશરામજી. તેમનું નામ રોનાલ્ડો છે, પણ કામથી તેઓ એસ્ટ્રોફિઝિસિસ્ટ છે. તેઓ જાપાનમાં કામ કરે છે અને યંગ ગેલેક્સીઝના એક વિશાળ સમૂહની શોધ કરવાવાળી ટીમનો ભાગ છે. તમે જાણવા માગો છો કે વાસ્તવમાં તેમણે શું કર્યું છે? વાસ્તવમાં તેમણે આ પૂરા સમૂહનું નામ મણિપુરના એક સુંદર તળાવ સાથે જોડીને લોકટક પ્રોટોક્લસ્ટર રાખ્યું છે. લોકટક તાજા પાણીનું એક મોટું તળાવ છે. લોકટક તળાવમાં તરતી ફૂમડી મળીને એક અનોખું લેન્ડસ્કેપ બનાવે છે. એવું લાગે છે કે વિશાળ સમુદ્રના નાના નાના દ્વીપ તરી રહ્યા હોય. એવી જ રીતે યુનિવર્સમાં પણ આ યંગ ગેલેક્સીઝ પણ એક વિશાળ આકારનું નિર્માણ કરે છે. આજે મણિપુરનું લોકટક માત્ર દેશના નકશામાં જ નહીં પણ વિશાળ બ્રહ્માંડમાં પણ પોતાની ચમક દર્શાવી રહ્યું છે. આ ઉપલબ્ધિ બધા ભારતીયોનું ગૌરવ વધારનાર છે. તેનાથી આપણા યુવા સાથીઓને શીખ મળે છે કે તેઓ પોતાની પરંપરા સાથે જોડાયેલા રહીને પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકે છે. આ એવા મૂળ છે જે તારાઓની દુનિયાને પણ ઝગમગાવી શકે છે. મારા વાલા દેશવાસીઓ, થોડા જ દિવસો પછી 7 ઓગસ્ટે આપણો દેશ નેશનલ હેન્ડલૂમ ડે ઉજવશે. આ પ્રસંગે આપણે આપણા વણકર ભાઈ બહેનોના કૌશલ્ય અને તેમની સર્જનશીલતાનો ઉત્સવ મનાવીએ છીએ. આપણા સાથીઓ પેઢીઓથી ચાલી આવતી પરંપરાઓને આગળ વધારી રહ્યા છે. સાથીઓ, હાથ વણાટથી બનેલું દરેક વસ્ત્ર કોઈ ને કોઈ ક્ષેત્ર, સમુદાય અને તેની સાથે જોડાયેલા અસંખ્ય લોકોની વાત સામે લાવે છે. આ એ લોકો છે જે ગર્વ સાથે ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે લાગેલા છે. આજના દિવસે મારો આગ્રહ છે કે આપણે હસ્તકલાને પ્રોત્સાહિત કરી આપણા વણકર સાથીઓનું સન્માન કરીએ. આવો આપણે લોકલ ફોર વોકલની ભાવનાને વધુ મજબૂત કરીએ. સાથીઓ, આજે દેશમાં હેન્ડલૂમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેનાથી મોટી સંખ્યામાં લોકોનું જીવન સુધરી રહ્યું છે. પોચમપલ્લીથી પટણા અને કુથમપલ્લીથી કચ્છ સુધી તેના અનેક ઉદાહરણો જોવા મળે છે. આજે એવા અનેક લોકો અને સમૂહ છે જે હેન્ડલૂમની આપણી ગૌરવશાળી પરંપરાને નવી ઉર્જા અને ઓળખ આપી રહ્યા છે. કોઈ પોચમપલ્લી એકતની સુંદર પરંપરા આગળ વધારી રહ્યા છે, તો કોઈ મહિલા વણકરોને જોડીને વૂલ પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છે. કેટલાક લોકો કેરલમની પારંપરિક કસાવુ કલાને સંરક્ષિત કરી રહ્યા છે. તેનાથી આપણી માતાઓ બહેનોને રોજગાર મળી રહ્યો છે. સાથીઓ, એક વધુ વિષય જેનો હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું એ છે ખાદી. આપણે સૌ જાણીએ છીએ કે ખાદી મહાત્મા ગાંધીને ખૂબ જ પ્રિય હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદી ઘણી લોકપ્રિય થઈ છે. છેલ્લા 12 વર્ષોમાં તેના વેચાણમાં 6 ગણો વધારો થયો છે. વેચાણનો આ આંકડો હવે 8,000 કરોડ રૂપિયા નજીક પહોંચી ગયો છે. મારો તમને સૌને આગ્રહ છે કે આવનારા તહેવારોમાં ખાદીની કોઈ ને કોઈ, હેન્ડલૂમની કોઈ ને કોઈ, હેન્ડીક્રાફ્ટની કોઈ ને કોઈ પ્રોડક્ટ જરૂર ખરીદજો. મારા પ્રિય દેશવાસીઓ, જો તમને પૂછવામાં આવે કે ભારતમાં કેટલા પ્રકારના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે તો તમે વિચારમાં પડી જશો, કેમ કે આપણે ત્યાં ઘણા બધા વાદ્યયંત્ર અને તેની સાથે જોડાયેલી પરંપરાઓ છે. આવા જ પ્રકારનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્રિપુરાનું ચોંગપ્રેંગ. આ તેની ટ્રાઇબલ કોમ્યુનિટીઝમાં ખૂબ જ લોકપ્રિય છે. વાંસથી બનેલા આ વાદ્યયંત્રમાં 3 તાર હોય

છે. તેમાંથી નીકળેલું સંગીત ખૂબ જ મધુર હોય છે, જે સરોજ સાથે મળતું આવે છે. કેટલાક કારણોથી યુવાનોમાં તેની લોકપ્રિયતા ઓછી થવા લાગી હતી. એવા સમયે સુરજકુમાર દેવબર્માજીએ તેને ફરીથી લોકપ્રિય બનાવવાનો સંકલ્પ કર્યો. આજે તેમના પ્રયાસ રંગ લાવી રહ્યા છે. તે ચોંગપ્રેંગની સાથે જ ત્યાંના અન્ય પારંપરિક વાદ્યયંત્ર ઉપર પણ પરફોર્મ કરે છે. કોક બોરક ફોક સોંગ્સ, બાઉલ સોંગ્સ, બંગાળી ફોક એમને ખૂબ જ ગમે છે. હવે હું તમને એક નાની ઓડિયો ક્લિપ સંભળાવવા માંગુ છું. આ સંગીત તમે ક્યારેય ભૂલી નહીં શકો.

સાથીઓ, મને વિશ્વાસ છે કે આ સાંભળીને તમારા મનને બહુ સારું લાગ્યું હશે. મને દેવ બર્માજી પર બહુ જ ગર્વ છે. પારંપરિક સંગીતને લોકપ્રિય બનાવવાનો તેમનો પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. મારો આગ્રહ છે કે તમે પણ તમારી આસપાસના પારંપરિક વાદ્યયંત્રની જાણકારી સોશિયલ મીડિયા ઉપર જરૂર શેર કરો. તમારી આ કોશિશ બીજાને પણ પારંપરિક ભારતીય સંગીત માટે જરૂર જોડશે. મારા વાલા દેશવાસીઓ, કાલે 27 જુલાઈએ ભારત રત્ન ડૉક્ટર APJ અબ્દુલ કલામજીની પુણ્યતિથિ છે. ડૉક્ટર કલામના વ્યક્તિત્વમાં અનેક પ્રેરક રૂપ હતા, પરંતુ તેમના હૃદયની સૌથી નજીક એક શિક્ષકની ભૂમિકા હતી. તેઓ બાળકો અને યુવાનોને મોટા સપના જોવા માટે પ્રેરિત કરતા હતા. યોગાનુયોગ આજ અઠવાડિયે આપણે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ પણ મનાવીશું. આપણા માતા પિતા આપણા પહેલા ગુરુ હોય છે. શાળામાં શિક્ષક આપણને અક્ષર જ્ઞાન આપે છે. ગુરુ પૂર્ણિમા આવા તમામ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. હું દેશના તમામ શિક્ષકો અને ગુરુજનોને શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. સાથીઓ, થોડા જ અઠવાડિયા પછી આપણે આપણી સ્વતંત્રતાનું મહાપર્વ પણ ઉજવીશું. 15 ઓગસ્ટ દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. આ અનેક વીરોને યાદ કરવાનો દિવસ છે જેમણે ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. તેમના ત્યાગ અને તપસ્યાને કારણે આજે આપણા હાથમાં તિરંગો છે. આ તિરંગામાં આપણા બંધારણના આદર્શ છે. સાથીઓ, છેલ્લા કેટલાક વર્ષોથી હર ઘર તિરંગા અભિયાને સમગ્ર દેશને એક અદ્ભુત ભાવના સાથે જોડ્યો છે. દરેક ઘર, દરેક ગલીમાં તિરંગાનો ઉત્સવ જોવા મળે છે. આ વર્ષે પણ આપણે હર ઘર તિરંગા અભિયાનને પૂરા ઉત્સાહ સાથે આગળ વધારવાનો છે. પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે. સાથીઓ, દર વર્ષે 15 ઓગસ્ટ પહેલા તમે મને બહુ બધા વિચાર અને સૂચનો મોકલો છો. આ વર્ષે પણ તમે તમારા વિચાર માય ગોવ પર જરૂરથી મોકલજો. મને તમારા સૂચનોની પ્રતીક્ષા રહેશે. સાથીઓ, મન કી બાતમાં આજે આટલું જ. આવતા મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓની અનેક નવી સિદ્ધિઓ અને પ્રેરણાદાયક પ્રયાસો સાથે. ત્યાં સુધી મને અનુમતિ આપશો? ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશની જનતા સાથે કરાયેલ મન કી બાત કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ. પ્રસારણ વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું FM 96.7 MHz પર.

FM 96.7 મેગાહર્ટ્સ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 12 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર. પ્રતીક્ષા સમાચારોની.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં તેમના વિચારો વ્યક્ત કર્યા. પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થયેલી મોટરસાયકલ યાત્રા દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. ડીઆરડીઓએ આ મહિને પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું કે આજે ભારત ફક્ત તેના સૈનિકોની હિંમત જ નહીં પરંતુ તેમની તકનીકી ક્ષમતાઓને પણ સતત મજબૂત બનાવી રહ્યું છે. 75% વધુ સ્વદેશી સામગ્રી આઈએનએસ મહેન્દ્રગીરી ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આજે એક પેડ માં કે નામ અભિયાનમાં અમદાવાદમાં જનભાગીદારી જોવા મળી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય ગ્રે હોર્નબિલ લગભગ 60 વર્ષ પછી ગુજરાતના ગીરના જંગલોમાં પોતાનો માળો ફરીથી સ્થાપિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો ઘણા વર્ષોથી પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે, તેથી પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ. મધ્યપૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. અનાહત સિંહે વિશ્વ સ્કોચ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. કેન્દ્રીય મંત્રીઓ અનાહત સિંહને વિશ્વ જુનિયર સ્કોચ ચેમ્પિયનશીપ જીતનાર પ્રથમ ભારતીય બનવા બદલ અભિનંદન પાઠવ્યા. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આવો હવે એક નજર કરીએ અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો ઉપર.

બરાબર 12:05 આપ માણશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 1 વાગે સુરીલા સફર. બપોરે 2 વાગ્યાનો સમય છે ત્રિવેણી કાર્યક્રમનો. સરસ મજાના ગુજરાતી ગીતોનો આપ આનંદ ઉઠાવી શકશો 2:35.

સાંજે 4 વાગ્યે આપ સાંભળશો કાર્યક્રમ પિટારા સરગમ. કાર્યક્રમનો આપ આનંદ ઉઠાવી શકશો સાંજે 5 વાગે. 5:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. 6 વાગે જૂના મસીભર્યા સદાબહાર ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ માણી શકશો.

સાંજે 7 વાગે ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ વિશેષ જયમાલા સૈનિકો કી શૌર્યગાથા અમે આપની માટે લઈને આવીશું. 8 વાગે આપ માણશો કાર્યક્રમ હવા મહેલ. 8:15 ફરી એકવાર કાર્યક્રમ વિવરણ અને નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ ફિલ્મ સંગીત 9:30. 10 વાગે કાર્યક્રમ છાયા ગીત અને 10:30 આપ સાંભળી શકશો કાર્યક્રમ ઢલતી જાય રાત. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમો. આપે ટ્યુન કરી છે દેશની સુરેલી ધડકન વિવિધ ભારતી FM 96.7 MHz પર. આવો અમે આપને લઈ જઈએ અમારા મુંબઈ કેન્દ્ર પાસે અને માણીએ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

0: તને કોલેજનો ટાઈમ યાદ છે?
1: અરે કોલેજની યાદો છોડું, કેટલી વાતો ભૂલી ગયો છું. ત્યારનો બેંક એકાઉન્ટ પણ યાદ નથી.
2: બેંક એકાઉન્ટ જૂનો હોય તો ખબર પડી શકે છે.
1: ક્યાંથી ખબર પડશે?
2: ઉદ્ગમથી. RBI ના ઉદ્ગમ પોર્ટલ પર રજીસ્ટર કરીને લોગિન કરો અને પોતાની ડિટેલ્સ નાખીને 10 વર્ષ કે એનાથી જૂના નિષ્ક્રિય ખાતાને સર્ચ કરો. બેંકનો સંપર્ક કરીને ખાતું સક્રિય બનાવો.
1: આજે જ સર્ચ કરીશ.
2: તો આજની ચા તારા તરફથી.
3: RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1-4-5-5-5 પર કોલ કરો.

0: સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાનું ઉલ્લેખ કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓનું ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે 26 જુલાઈએ એક એવી તારીખ છે જેને યાદ રાખવા માટે કેલેન્ડરની જરૂર નથી, કારણ કે આજે કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે એક ખાસ શૌર્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થઈ હતી. આ મોટરસાયકલ રેલી દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. તેનો સંદેશ છે, એક સવારી, એક રાષ્ટ્ર, એક સલામ. શ્રી મોદીએ કહ્યું કે આ યાત્રા દરેકને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શ્રી મોદીએ કહ્યું કે ભારત તેની તકનીકી ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે. તેમણે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીના સમાવેશ પર પ્રકાશ પાડ્યો.
1: ભારતીય નૌસેનામાં INS મહેન્દ્રગીરી સામેલ કિયા ગયા. યે આધુનિક જંગી જહાજ ભારતમાં હી ડિઝાઇન કિયા ગયા હૈ, ભારતમાં હી બના હૈ. ઇસમે 75% સે અધિક સ્વદેશી સામગ્રી કા ઉપયોગ હુઆ હૈ. યે આત્મનિર્ભર ભારત કી બઢતી શક્તિ કા પ્રતીક હૈ. ઇસી મહિને DRDO ને પિનાકા લોંગ રેન્જ ગાઈડેડ રોકેટ કા ભી સફળ પરીક્ષણ કિયા. ઇસ સફળતા કે પીછે હમારે વૈજ્ઞાનિકો ઓર ઇન્જિનિયરો કા સામૂહિક પરિશ્રમ હૈ. 2-3 દિન પૂર્વ હી DRDO ને કુશા મિસાઇલ કા ભી સફળ પરીક્ષણ કિયા હૈ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા રવિવારે વિક્રમ 1ના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વથી ભરાઈ ગયા છે. તેમણે વિગતવાર જણાવ્યું કે તે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પ્રથમ રોકેટ છે.
1: વિક્રમ 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है. हम सभी भारतीय स्पेस सेक्टर के इस ऐतिहासिक क्षण के साक्षी बने. ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है. हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी. लंबे समय तक हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था. इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था. हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला. આજે એસકા પરિણામ દુનિયા દેખ રહી.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
1: કેચ ધ રેઇન કા સંદેશ બહોત સીધા હૈ. જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલિયે 4 જુલાઈ સે દેશભરમાં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહેત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી. મુજે બહોત ખુશી હૈ કે ગાંવ હો યા શહેર, પંચાયતે હો યા સામાજિક સંસ્થાએ, હર જગહ લોગોને બઢ ચઢ કર ભાગીદારી કી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક ભારતીય થોડા દિવસો પહેલા ગ્લાસગોમાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો કે ભારતીય યુવાનોએ તાજેતરમાં રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના લોર્ડ્સ

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ

0: સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પણ જીતી હતી. પોતાના સંબોધનનું સમાપન કરતા શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી, જે 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તેમણે બધાને 15 ઓગસ્ટ પહેલાં તેમના અસંખ્ય વિચારો અને સૂચનો માયજીઓવી ઉપર શેર કરવા વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 1999ના કારગિલ યુદ્ધમાં દેશની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. કારગિલ વિજય દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. વિદેશ મંત્રાલયે આજે એક સલાહ જારી કરીને કાળા સમુદ્ર ક્ષેત્રમાં કાર્યરત અથવા ત્યાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોમાં રોજગાર લેવા માંગતા ભારતીય નાગરિકોને આવા કાર્યો સ્વીકારતા પહેલા પ્રવર્તમાન સુરક્ષા જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા અપીલ કરી છે. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક સોમવારના લોકસભાની કાર્યસૂચિમાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે આજે સવારે ટાપુની આસપાસ ચાર ચીની લશ્કરી વિમાન, 7 ચીની નૌકાદળના જહાજો અને 3 જહાજો શોધી કાઢ્યા છે. સોશિયલ મીડિયા એક્સપર્ટની એક પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તાઇવાનના સશસ્ત્ર દળોએ પ્રવૃત્તિ પર નજર રાખી હતી અને તે મુજબ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની 3જી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે. દરમિયાન ગઈકાલે બીજા T20 મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલ આઉટ થયું. ભૂસ્ખલન બાદ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત થતાં આજે વહેલી સવારે જમ્મુ બેઝ કેમ્પથી બાલતાલ બેઝ કેમ્પ માટે 4,474 યાત્રાળુઓનો એક સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો. 3 જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી, ત્યારથી 4 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ બાબાના દર્શન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું હોવાનું કહ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓના ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની 3જી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપને ટ્યુન ક્યા હૈ વિવિધ ભારતી કા મુંબઈ કેન્દ્ર. आइए अब सुनते हैं।

FM 96.7 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. બરાબર 2:15 આપ સાંભળશો દોપહર સમાચાર. પ્રતીક્ષા સમાચારોની.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ આજે કહ્યું કે કારગીલ વિજય દિવસ દરેકને ગર્વથી ભરી દે છે અને લોકોને દેશના બહાદુર સૈનિકોના અસાધારણ સાહસની યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों

0: श्रद्धा पूर्वक नमन करता हूँ।
1: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે।
0: કેચ ધ રેઇન કા સંદેશ બહુત સીધા હૈ, જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ, ઇસલિયે 4 જુલાઈ સે દેશભર મેં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ। ઇસકે તહત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़ कर भागीदारी की है।
1: પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું, જ્યાં એક જ કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા। 25,000થી વધુ લોકો આ પ્રયાસમાં જોડાયા। આ સિદ્ધિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે। શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે। તેમણે આ માટે ગીરમાં વર્ષોના સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોને શ્રેય આપ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો। શહેરના સેક્ટર 1 મહાકાલેશ્વર મંદિરના હોલમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણની જાહેર નિદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી। ગાંધીનગરમાં કારગીલ વિજય દિવસ થીમ સાથે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલનું આયોજન કરાયું। ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 55 બીએસએફ અને 100 ભારતીય વાયુસેનાના જવાનો તેમજ આશરે 25 નાગરિક સાયકલિસ્ટે 4 કિલોમીટરની સાયકલ રેલીમાં ભાગ લીધો। આ રેલી મહાત્મા મંદિર થઈને SAINCOAE ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ। કાર્યક્રમ દરમિયાન કારગીલ યુદ્ધમાં સેવા આપનારા બીએસએફના ભૂતપૂર્વ જવાનોનું સન્માન કરવામાં આવ્યું। 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે 63 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ અત્યાર સુધી પડેલા ભારે વરસાદની અસર જનજીવન તેમજ જળાશયો પર થઈ છે। મહેસાણામાં સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાં પાણીની આવકને પગલે બપોર બાદ પાણી છોડવાની શક્યતા છે। વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્તોના પુનઃસ્થાપન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાય છે। આજ સાંજ સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરી તરત જ સહાયની ચૂકવણી કરાશે। મોરબી જિલ્લાના હળવદથી સરા માર્ગ પર આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી જતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે। તે માટે કુલ 10 ઇમરજન્સી ટીમો કાર્યરત કરાય છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશન યુક્ત શુદ્ધ પીવાનું પાણી, ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ તેમજ પાણી અને ગટરની લાઇનોની ઝડપી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે। દરમિયાન ભારે વરસાદથી જાનહાનીના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે। મહેસાણા જિલ્લાના કડીમાં દિવાલ પડતા વૃદ્ધ દંપતીનું મોત થયું તો ઊંઝા ખાતે વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું। ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે। આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે। ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ફોલો કરશો। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।

એફએમ 96.7 MHz પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. પ્રસ્તુત છે આપની માટે ગુજરાતી ગીતો. કાર્યક્રમ સાંભળી રહેલા મારા સર્વે શ્રોતા મિત્રોને આપની રેડિયો હમસફર નિશાના પ્રેમાળ નમસ્કાર.

શ્રોતા મિત્રો, આજે છે 26 જુલાઈ અને આજની તારીખ વર્ષ 1999માં ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 27 વર્ષ પહેલાં આજના દિવસે ભારતીય સેનાએ 18,000 ફૂટની ઊંચાઈ ધરાવતા કારગિલમાં વિજયની ઘોષણા કરીને પાકિસ્તાની સેનાને પોતાના અદમ્ય સાહસ વડે ધૂળ ચટાડી ખદેડી દીધા હતા. અને ત્યારથી ભારતમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય સેનાની હિંમત, શિસ્ત, બલિદાનને નમન કરવાનો દિવસ છે. 26 જુલાઈ 1999માં ભારતે કારગિલ યુદ્ધમાં વિજયની ઘોષણા કરી હતી. આ જ કારણ છે કે દેશના લશ્કરી ઇતિહાસમાં આ તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યુદ્ધ મેથી લઈને જુલાઈ એમ 60 દિવસથી વધુ ચાલ્યું હતું. જંગનું મુખ્ય ક્ષેત્ર જમ્મુ કાશ્મીરનો કારગિલ પ્રદેશ હતો, જેમાં દ્રાસ, બટાલિક, કાકસર અને મુશ્કો ખીણ જેવા વિસ્તારોનો સમાવેશ થતો હતો. શ્રોતા મિત્રો, કારગિલ યુદ્ધને વિશ્વની સૌથી મુશ્કેલ પર્વતીય લડાઈઓમાંના એક માનવામાં આવે છે. ઊંચા શિખરો પર પહેલેથી જ તૈનાત દુશ્મનને ભારતીય ચોકીઓ અને રસ્તાઓ ઉપર નજર રાખવાનો લાભ મળી રહ્યો હતો અને ભારતીય સૈનિકોને નીચેથી ઉપર ચડવું પડતું હતું અને પર્વતો ઢાળવાળા, ખડકો લપસણા, ક્યારેક બધી જગ્યાએ બરફ પણ જામેલો હતો. છતાં પણ આ બધા જ અવરોધોને ભારતીય સેનાએ પાર પાડ્યા અને યુદ્ધ ઉપર વિજય મેળવ્યો. તો આજે આપણે તેમના અદમ્ય સાહસને નમન કરીએ. શ્રોતા મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવીએ હંસા દવેના સ્વરમાં રમેશ શાહની આ રચના.

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: હર રોજ રાત 10 વાગે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 વાગે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આપ મળી રહ્યા છો સરસ મજાના ગુજરાતી ગીતો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આવો હવે માણીએ દીપાલી સોમૈયા અને સાધના સરગમના યુગલ સ્વરોમાં માધવ રામાનુજની શબ્દરચના. સંગીત પીરસ્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

સાઈબોરે ગોવાળિયો, મારો સાઈબોરે ગોવાળિયો, હું ગોવાલણ ગિરિની મારી શ્યામરાધાની જોડલી, સાઈબો શીતળ ચાંદલો, મારો સાઈબો શીતળ ચાંદલો, હું ચકોરી વનરાવનને મારા વાલીડા સાથે રમતી, સાઈબો ઘેરો ઘૂંઘટો રે, મારો સાઈબ

ઘેરો ઘૂંઘટો, હું મૂંગી મર્યાદ, વાલીડાની સોળમાં હું શોભતી. સાઈબો મીઠો મેહુલો, મારો સાઈબો મીઠો મેહુલો, હું અષાઢી વીજળી, મારા સાઈબા સાથે રમતી. સાઈબો લીલો વડલો, મારો સાઈબો લીલો વડલો, હું શિરોડી છાંયડી, બેનો આત્મરાજા એક. સાઈબો ડુંગર ગીરનો, મારો સાઈબો ડુંગર ગીરનો, હું ડંગડાની રીંછળી, મારી શ્યામ રાધાની જોડલી. માણીએ હવે પછીની રચના, તુષાર શુક્લની શબ્દરચના માણીએ કલ્યાણી કૌઠલકરના સ્વરોમાં.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે માણી તુષાર શુક્લની શબ્દરચના કલ્યાણી કૌઠલકરના સ્વરમાં. તો આ સાથે જ આજના ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. અનુમતિ આપો આપની રેડિયો હમસફર નિશાને. આશા છે કે આપને આજનો કાર્યક્રમ અને આજની વાતો ખૂબ જ પસંદ આવી હશે.
1: હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

નમસ્કાર શ્રોતા મિત્રો, એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આપ સર્વે શ્રોતાઓનું અમારી આજની એટલે કે 26 જુલાઈ 2026 રવિવારની આ સાંધ્ય પ્રસારણ સભામાં હું આપનો રેડિયો સાથી કંદર્પ હાર્દિક સ્વાગત કરું છું. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સરગમ. આ કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ સોનુ નિગમના સ્વરમાં ફિલ્મ દીવાનાનું, જેમાં સંગીત આપ્યું છે સાજિદ વાજીદે અને શબ્દો લખ્યા છે ફૈઝ અનવરે.

ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના યુગલ સ્વરોમાં આપને સંભળાવીએ અંદાજ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે નદીમ શ્રવણે અને શબ્દો છે સમીરના.

સરગમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝની સાથે. આ કાર્યક્રમમાં હવે પછીનું ગીત આપને સંભળાવીએ, ફિલ્મ જાન હસીનું, જેમાં યુગલ સ્વર આપ્યો છે સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકે, સંગીત છે આનંદરાજ આનંદનું અને શબ્દો લખ્યા છે પ્રવીણ ભારદ્વાજે.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રેયા ઘોષાલ અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં ચોર મંડલી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું નિર્મલ પવારનું અને શબ્દો લખ્યા હતા કુમારે. સરગમ કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ ફિલ્મ જિંદા દિલનું, જેમાં સ્વર આપ્યો છે ઉદિત નારાયણે, સંગીત આપ્યું છે નદીમ શ્રવણે અને શબ્દો લખ્યા છે સમીરે.

સરગમ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ કાર્યક્રમ સુરીલી સાંજ. આજે આ કાર્યક્રમમાં આપને સંભળાવીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. કાર્યક્રમનો પ્રારંભ કરીશું સાવની શાહના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે, જેના રચયિતા છે નીનુ મજુમદાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હેમંત દેસાઈની રચના પ્રાપ્તિ ધોળકિયાના સ્વરમાં. વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરીલી સાંજ અંતર્ગત કેટલાક ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. આ કાર્યક્રમનું હવે પછીનું ગીત આપને સંભળાવીએ રુજુલ શાહના સ્વરમાં, જેના રચયિતા છે હર્ષ બ્રહ્મભટ્ટ.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે સાંજના 6 વાગ્યાનો. રજૂ કરીએ છીએ જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર.

શ્રોતા મિત્રો, વ્યક્તિની આંખો એ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. આપણી આંખો અને દિલ વચ્ચે એક સીધો જ સંબંધ પણ હોય છે. જે વાત આપણા હૈયે હોય છે પરંતુ હોઠે નથી આવતી, તે વાત આપણી આંખો ખૂબ જ સરળતાથી કહી જાય છે. એ પછી ભલે ને પ્રેમનો એકરાર હોય કે પછી વિરહની વેદના, આ બધું જ આંખો સહજતાથી વ્યક્ત કરી જાય છે. તો આજે સુરીલા સફર કાર્યક્રમમાં આપને સંભળાવીએ એવા કેટલાક સદાબહાર જૂના હિન્દી ફિલ્મી ગીતો, જે આજે પણ દિલના મહાસાગરમાં આંખો દ્વારા પ્રેમની ઉર્મિઓ જગાવે છે અને કરાવે છે અહેસાસ પ્રેમના અનોખા સ્પર્શનો.

આહતુ કાર્યક્રમનું પ્રથમ ગીત લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ અનપઢનું, જેમાં સંગીત આપ્યું હતું મદન મોહને અને શબ્દો લખ્યા હતા રાજા મહેદી અલી ખાને. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ ગીતા દત્ત અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં પ્યાસા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે SD બર્મનનું અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરોમાં અનાડી ફિલ્મનું ગીત, જેમાં સંગીત હતું શંકર જયકિશનનું અને શબ્દો હતા શૈલેન્દ્રના. સુરીલા સફર કાર્યક્રમના બાકીના ગીતો સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: હર રોજ સુબહ 7 બજે સુનીએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ. હર રોજ રાત 10 બજે સુનીએ કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વિજ્ઞાપન વિરામ બાદ સુરીલા સફર કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું પુનઃ સ્વાગત છે. મિત્રો, આંખો એ કેટલી મીઠી ભાષા બોલી શકે છે. જ્યારે આપણા શબ્દો ખૂટી પડે છે અને પ્રેમની અભિવ્યક્તિ અધૂરી રહી જાય છે, ત્યારે આ આંખો જ પોતાની ભાષા દ્વારા દિલની લાગણીઓને સુંદર મણકામાં પરોવીને એક નાજુક તાંતણે બાંધીને રાખે છે. એક એવો તાંતડો જે ક્યારેક સ્મિત લાવે છે તો ક્યારેક યાદોની ભીની વાછટ બનીને આપણા હૃદયને ભીંજવી જાય છે અને તે આપણને સૌમ્યતાથી સ્પર્શી જાય છે. તો ચાલો એ જ સૌમ્ય લાગણીને અનુભવીએ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલા ફિલ્મ ચિરાગના આ ગીત સાથે, જેમાં સંગીત આપ્યું છે મદન મોહને અને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળશો દિલ તેરા દિવાના ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.

0: સુરીલા સફરના બાકીના ગીતો આપ સાંભળશો એક નાનકડા વિજ્ઞાપન વિરામ બાદ.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રેમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
2: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે.

0: દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. એનઆઈપીપી હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/nipp અથવા akashvani.gov.in/files/nipp.pdf ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્રે FM 96.7 MHz પર આપ માણી રહ્યા છો સુરીલા સફર કાર્યક્રમ, અને આજે આ કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છે એવા કેટલાક સદાબહાર જૂના હિન્દી ફિલ્મી ગીતો જે આજે પણ દિલના મહાસાગરમાં આંખો દ્વારા પ્રેમની ઉર્મિઓ જગાવે છે. મિત્રો, કહેવાય છે ને કે પ્રેમને શબ્દોની જરૂર નથી પડતી. આ શબ્દો વિના પણ આપણું દિલ એ આંખોની ભાષા દ્વારા પ્રેમની લાગણીને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે. આ વાત પર મને 4 પંક્તિઓ કહેવાનું મન થાય છે કે આંખો આંખોમાં જ તો પ્રીત થાય છે, લાખોની હાર જીત થાય છે. આંખો આંખોમાં જ તો પ્રીત થાય છે, લાખોની હાર જીત થાય છે. મૌન પર ના જઈશ એ દોસ્ત, મૌન પર ના જઈશ એ દોસ્ત, એમ પણ આંખો આંખોમાં જ તો આપણી વાતચીત થાય છે.

0: મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળશો લવ ઇન ટોક્યો ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શંકર જયકિશનનું અને શબ્દો છે હસરત જયપુરીના.
1: ये जिंदगी की महफिल, महफिल में हम अकेले, दामन को कोई चूमे जुल्म

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલસ્વરોમાં ગૃહસ્થી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો છે શકીલ બદાયુનીના।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકરના સ્વરમાં એપ્રિલ ફૂલ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું હતું શંકર જયકિશને અને શબ્દો લખ્યા હતા હસરત જયપુરીએ.
1: જરૂર સુનિયે શામ 4 બજે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયર હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.
0: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્સ પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુરીલા સફર. અને આજે આ કાર્યક્રમમાં આપને સંભળાવી રહ્યા છે એવા કેટલાક સદાબહાર

જૂના હિન્દી ફિલ્મી ગીતો જે આજે પણ દિલના મહાસાગરમાં આંખો દ્વારા પ્રેમની ઉર્મીઓ જગાવે છે અને કરાવે છે અહેસાસ પ્રેમના અનોખા સ્પર્શનો. મિત્રો, આ વાત પર મને ચાર પંક્તિઓ કહેવાનું મન થાય છે. જ્યાં છલકે છે ક્યારેક સ્મિત તો ક્યારેક દર્દની લાગણીઓ, જ્યાં છલકે છે ક્યારેક સ્મિત તો ક્યારેક દર્દની લાગણીઓ, ને જ્યાં સમાય છે ક્યારેક પ્રેમની તો ક્યારેક વિરહની નિશાનીઓ, એવી આ આંખોમાં વસે છે હજારો કહાનીઓ.

થતું એસ ડી બર્મનનું અને શબ્દો હતા મજરૂ સુલતાનપુરીના. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં દો કલિયા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

શ્રોતા મિત્રો, આંખોની ભાષા અને દિલના સ્પંદનોને સ્વર આપતો સુરીલા સફર કાર્યક્રમ અહીં વિરામ લે છે. આશા છે કે આજની આ સંગીતમય યાત્રાએ આપના હૃદયને સ્પર્શ્યું હશે અને આ મધુર ગીતોએ આપની યાદોના કોઈ મીઠા પળને ફરીથી જીવંત કર્યા હશે. સુરોનો આ સાથ અને લાગણીઓની આ સુગંધ આપના મનમાં સતત મહેકતી રહે તેવી શુભેચ્છા સાથે સુરીલા સફર કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર.

શ્રોતા મિત્રો, વિશેષ જયમાલા કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિરામ અને થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો. અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની 3જી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિક્રમજનક વૃક્ષારોપણના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં દેશને સંબોધતા શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
1: ભાડજ ક્ષેત્રમાં 1 ઘંટે કે ભીતર 3.5 લાખ સે અધિક પૌધે રોપે ગયે. ઇસમે 25,000 સે અધિક લોગ જુટે. સ્કૂલી બચ્ચે, NCC કેડેટ, સ્વયંસેવક ઓર આમ નાગરિક સભી ને ઇસ અભિયાન મેં હિસ્સા લિયા. આને વાલે વર્ષો મેં યહી પૌધે એક ઘને શહેરી વન કા રૂપ લેંગે. ઇસ પ્રયાસ કો ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં દર્જ કિયા ગયા હૈ.
0: શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે.
2: ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં બરસો સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉની બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એક વખત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે મંત્રી અને અધિકારીઓને જવાબદારી સોંપાઈ, જેમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા, સનદી અધિકારી થેનારસન અને અમદાવાદ મ્યુનિસિપલ

0: કમિશનર બંછાનિધિ પાની સામેલ છે. આ મંત્રીઓ અને અધિકારીઓ આધુનિક મશીનરી સાથે તાત્કાલિક પાણીના નિકાલ માટે સાણંદ અને બાવળા મોરચો સંભાળશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે બાણુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાંભળીએ એક અહેવાલ.
1: આજે પણ બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, હળાદ, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ તરફ વાવથરા જિલ્લાના લાખણી, દિયોદર, ભાભર, સોયગામ સહિતના વિસ્તારોમાં 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિયોદર અને ભાભર વિસ્તારના ખેતરો આજે પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ નડા બેટના રણમાં પણ પાણીની આવક થતા સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સવજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા.
0: બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીને વેગ અને જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, સીલજ અને ગોતા વિસ્તારની ફરી મુલાકાત લીધી, જેમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ જતા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ હોવાનું નોંધાયું છે. રાજ્યમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવથરાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે 30 જુલાઈ આસપાસ રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે.
2: आज और कल के लिए जो है येलो अलर्ट रहेगा, जिसमें हैवी रेनफॉल के चांसेस है. अगर कल की बात करें उसमें वावथराट तथा पैटर्न जो है उसमें मोस्टली हैवी रेनफॉल एक आध जगहों पे होने की संभावना है. ताकि साउथ गुजरात के जो डिस्ट्रिक्ट्स हैं जिसमें मोस्टली सभी डिस्ट्रिक्ट कवर है, बड़ौदा, सूरत, छोटा उदयपुर, नर्मदा और साउथ गुजरात के सभी डिस्ट्रिक्ट में जो हैवी रेनफॉल की संभावना बनी हुई है. फिशरमैन के लिए डे वन के लिए जो है साउथ गुजरात कोस्ट में जो है वार्निंग रहेगी, साथ ही नॉर्थ गुजरात कोस्ट में जो है इसके लिए वार्निंग नहीं रहेगी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના માય ભારત સ્વયંસેવક નિકિતા સોલંકીએ આજે વિકસિત વાઇબ્રન્ટ વિલેજ 2026 કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દીવથી હિમાચલ પ્રદેશની સરહદી ચાંગો ગામ સુધી પહોંચીને તેમણે સ્થાનિક લોકો, મહિલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે જોડાવાની તક મળી. નિકિતાએ કહ્યું કે દીકરીઓ માટે વધતી તકો અને બદલાતી માનસિકતા એ નવા ભારતની ઓળખ છે. ગ્રામીણ ગરવિહોણા કુટુંબોને ઘર બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ગરવિહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ દીઠ જમીન સમતળ ખર્ચ તરીકે મળતી સહાય 1,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય 50,000થી સીધી 2 લાખ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય કરાયો છે. એટલે કે પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો અને જમીન સમતળ સહાયમાં 4 ગણો વધારો કર્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પોતાનું જીવનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોની બહાદુરીને માન આપવા માટે આજે દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન પર ભારતની જીત અને ઓપરેશન વિજયના સફળ સમાપનની 27મી વર્ષગાંઠ છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરાયેલા પ્રદેશો પાછા મેળવ્યા હતા. આ દિવસ નિમિત્તે આજે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવાયો. આ પ્રસંગે શ્રી સંઘવીએ દેશના વીર જવાનોના સાહસને બિરદાવ્યું.
3: દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું. અનેક અનેક અનેક લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે, એવા વીર શહીદોને નમન કરું છું.

અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે. 26 જુલાઈ 2008માં અમદાવાદ શહેર બોમ્બ વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું હતું. વિવિધ 21 સ્થળોએ થયેલા આ વિસ્ફોટમાં 56 લોકોના મોત, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસના 77 આરોપીઓ પૈકી 38 દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ઝિમ્બાબ્વેને જીતવા 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ અડધી સદી નોંધાવતા 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ઝિમ્બાબ્વેના 10 ઓવરમાં 4 વિકેટે 77 રન થયા છે. આ શ્રેણીમાં ભારતે 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. માત્ર એક ઇમેલની ફરિયાદ પરથી અમરેલી પોલીસે ઓસ્ટ્રેલિયા સ્થિત છેતરપિંડીના પીડિતને 11 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર

ક્રિકેટની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ઝિમ્બાબ્વેને જીતવા 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ અડધી સદી નોંધાવતા 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ઝિમ્બાબ્વેના 10 ઓવરમાં 4 વિકેટે 77 રન થયા છે. આ શ્રેણીમાં ભારતે 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. માત્ર એક ઈમેલની ફરિયાદ પરથી અમરેલી પોલીસે ઓસ્ટ્રેલિયા સ્થિત છેતરપિંડીના પીડિતને 11 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર સિડનીમાં સ્થાયી થયેલા એક બિનનિવાસી ભારતીયે સોનું ખરીદવા માટે એપ્રિલમાં અમરેલીના એક વ્યક્તિને 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જોકે પેમેન્ટ થઈ ગયું હોવા છતાં તેમને સોનું ક્યારેય મળ્યું ન હતું. તેમણે જૂન મહિનામાં ઈમેલથી ફરિયાદ કરી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું. સતત કેસની તપાસ કરી ફરિયાદીને તેમની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિરોતરાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો વિશેષ જયમાલા કાર્યક્રમનો શેષ ભાગ.
1: સાનુજીને ઇસે બહોત અચ્છા ગાયા હૈ. એક લડકી કો દેખા તો એસા લગા.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા, કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો અને ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સ પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય, પારદર્શી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સંરક્ષણ, નિકાસ, રાજકીય સહયોગ અને મિત્ર દેશો સાથેના સહયોગમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસના બહાદુર સૈનિકોને યાદ કરતા તેમણે કહ્યું કે આ દિવસ દેશવાસીઓને આપણા બહાદુર સૈનિકોની અસાધારણ બહાદુરીની યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આખો દેશ ગ્લાસગોમાં થોડા દિવસો પહેલાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને ઉત્સાહિત કરી રહ્યો છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. સમગ્ર દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશના લોકો એક પેડ માં કે નામ અભિયાન સાથે જોડાઈને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
2: भाड़ज क्षेत्र में 1 घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए. इसमें 25,000 से अधिक लोग जुटे, स्कूली बच्चे, एनसीसी कैडेट्स, स्वयंसेवक और आम नागरिक, सभी ने इस अभियान में हिस्सा लिया. आने वाले वर्षों में यही पौधे एक घने शहरी वन का रूप लेंगे. इस प्रयास को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है.
0: પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી ગીરના જંગલમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યો છે.
1: ગુજરાત કે ગીર કે જંગલોમાં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિરસે બસેરા બના રહ્યા. ये गिर में बरसों से हो रहे संरक्षण और पुनर्स्थापन के प्रयासों का परिणाम है. हॉर्नबिल को जंगलों का किसान कहा जाता है. ये फल खाते हैं और बीजों को दूर दूर तक पहुंचाते हैं. उन्हीं बीजों से जंगल में नए पेड़ उगते हैं. इस तरह एक पक्षी जंगल को फिर से हरा भरा बनाने में मदद करता है.
0: श्री मोदी त्रिपुरा

0: ચુંગપ્રેંગ સંગીત વાદ્ય વિશે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પરંપરાગત સંગીતને લોકપ્રિય બનાવવાના શ્રી દેબ બર્માના પ્રયાસોની પ્રશંસા કરી.
1: કોક બોરોક ફોક સોંગ્સ, બાઉલ સોંગ, બંગાલી ફોક ઉન્હે ખૂબ ભાતા હૈ. અબ મેં આપકો એક છોટી સી ક્લિપ સુનાના ચાહતા હું. ઇસ સંગીત કો આપ કભી ભૂલ નહીં પાયેંગે. ઇસે સુનકર આપકે મન કો બહોત અચ્છા લગા હોગા. મુજે દેવ વર્મા જી પર બહોત ગર્વ હૈ. પારંપરિક સંગીત કો લોકપ્રિય બનાને કા ઉનકા પ્રયાસ બહોત હી સરાહનીય હૈ.
0: પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટના રોજ ઉજવાતા સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી.
1: 15 અગસ્ત હર ભારતીય કે લિયે ગર્વ કા દિન હૈ. કે ઉન અસંખ્ય વીરોં કો યાદ કરને કા દિન હૈ જિન્હોને ભારત માતા કી સ્વતંત્રતા કે લિયે અપના સબ કુછ સમર્પિત કર દિયા. ઉનકે ત્યાગ ઓર તપસ્યા કી વજહ સે આજ હમારે હાથ મેં તિરંગા હૈ. ઇસ તિરંગે મેં હમારે સંવિધાન કે આદર્શ હૈ. સાથીઓ, પિછલે કુછ વર્ષો મેં હર ઘર તિરંગા અભિયાન ને પૂરે દેશ કો એક અદભુત ભાવના સે જોડા હૈ.
0: 15 ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ દિવસ ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા અસંખ્ય નાયકોને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવ્યું કે સામૂહિક ભાગીદારી હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરાની તાકાત રહી છે. તેમણે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ 2026ના સહભાગીઓ સાથે સંવાદિત કરતી વખતે આ વાત જણાવી. આ કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 400થી વધુ યુવાનોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. સમગ્ર રાષ્ટ્ર આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને પાકિસ્તાન પર ભારતનો ઐતિહાસિક વિજયનો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સૈનિકોની અપ્રતિમ બહાદુરી, અતૂટ સંકલ્પ અને દેશભક્તિ ભારતીય સશસ્ત્ર દળોની શ્રેષ્ઠ પરંપરાઓનું ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને કહ્યું કે રાષ્ટ્ર એ બહાદુર સૈનિકોને સલામ કરે છે જેમણે પોતાની અસાધારણ હિંમત, અતૂટ સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનથી કારગીલ યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં બહાદુર સૈનિકોની બહાદુરી હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર ગ્રહણ કર્યા પછી તેમણે વિવિધ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોના અમલીકરણનું આકલન કરવા માટે શિક્ષણ મંત્રાલયની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી જોશીએ આ જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ઋષિકાંત ચાનંબે આજે પુરુષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં રજતચંદ્રક જીત્યો. ઋષિકાંતે સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉપાડ્યું. ભારતીય ખેલાડીએ ક્લીન એન્ડ જર્કમાં 143 કિલોગ્રામ વજન ઉપાડ્યું. કુલ 264 કિલોગ્રામ વજન ઉપાડ્યું. રજતચંદ્રક આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો બીજો અને સક્ષમ શારીરિક ઇવેન્ટમાં પ્રથમ ચંદ્રક છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાઈ રહેલી 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે છેલ્લા અહેવાલ પ્રમાણે 17 ઓવરમાં 5 વિકેટે 134 રન કર્યા છે. આ શ્રેણીમાં ભારત 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્કોશ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય સ્કોશ ખેલાડી બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણચંદ્રક જીતવા બદલ અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું કે આનાથી યુવાનોમાં સ્કોશની લોકપ્રિયતામાં વધારો થશે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એવા અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં દાવો કરાયો છે કે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ

ગઈકાલે દિલ્હીના જંતર મંતર પર થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો પાછળ કોઈ વિદેશી ફંડિંગ હોવાનો ઇન્કાર કર્યો છે. યુનિટે જણાવ્યું કે આ અહેવાલોમાં શ્રી જયસ્વાલના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રીએ આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી તેમ જણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થઈ રહ્યો છે 8:15. રજૂ કરીએ છીએ ઝરોખા અંતર્ગત અમારા હવે પછી તેમજ આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. થોડી જ વારમાં ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળી શકશો. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજૂ કરીશું. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાય રાત.

શ્રોતા મિત્રો, હવે સાંભળશો અમારા આવતીકાલે દિવસ દરમિયાન પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. આવતીકાલે 27 જુલાઈ 2026 સોમવાર દિવસના શુભારંભે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના 6:05. ચિંતનાત્મક લઘુવાર્તાલાપ શ્રેણી અમૃતધારાનો સમય રહેશે 6:30. 6:35 શ્રી રામચરિત માનસ ગાન રજૂ કરીશું. 6:45 કાર્યક્રમ સંગીત સરિતા. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ભૂલે બિસરે ગીતનો. 7:30 રજૂ કરીશું કાર્યક્રમ હમ હૈ રાહી પ્યાર કે. 8:15 ત્રિવેણી કાર્યક્રમ. 8:30 રજૂ કરીશું કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થાનો. અને 9:05 થી ચિત્રલોક કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળી શકશો.

9:30 રજૂ કરીશું કાર્યક્રમ આજ કે ફનકાર. 10:02 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 10:30 સમય રહેશે કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો. 11:02 રજૂ કરીશું થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલ સે. 11:30 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નમ. બપોરે 12:05 કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર આપ સાંભળી શકશો. 1:00 સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2:00 સમય રહેશે

છે ત્રિવેણી કાર્યક્રમનો 2:35 રજૂ કરીશું કાર્યક્રમ ગુજરાતી ગીતોનો. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સખી સહેલીનો. 4 વાગ્યે રજૂ કરીશું કાર્યક્રમ પિટારા. 5 વાગ્યાનો સમય રહેશે સરગમ કાર્યક્રમનો. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત સાંભળશો કેટલાક ગુજરાતી ગીતો. 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર આપ સાંભળી શકશો. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ જયમાલાનો. 8 વાગે રજૂ કરીશું હવા મહલ. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક આપ સાંભળી શકશો. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયાગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ

આગળનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 મિનિટે રજૂ કરીશું ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10 વાગ્યાનો સમય રહેશે નિત્ય પ્રસારિત થતા કાર્યક્રમ છાયા ગીતનો. અને રાત્રે સભાના સમાપનમાં રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. અને આની સાથે સાથે જ દેશ અને વિદેશની ખબરો સાથે વિવિધ સમાચારો પણ આપ સાંભળી શકો છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. રજૂ કરીએ છીએ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ અરિજિત સિંઘ અને જોનીતા ગાંધીના યુગલસ્વરોમાં ફિલ્મ લૈલા મજનુનું, જેમાં સંગીત છે નીલાદ્રી કુમારનું અને શબ્દો છે ઇરશાદ કામિલના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અરમાન મલિકના સ્વરમાં અઝહર ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું અમાલ મલિકનું અને શબ્દો હતા રશ્મિ વિરાગના.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ 60 કરોડ લોકો રૂપિયા 5 લાખ સુધીની મફત સારવારના હકદાર બન્યા છે. અત્યાર સુધીમાં 12 કરોડ થી પણ વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455 પર કોલ કરો.
1: ચિત્રલોક કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ અરિજિત સિંઘના સ્વરમાં મેટ્રો ઇન દિનો ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે સંદીપ શ્રીવાસ્તવના.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ મિથુન અને દીપાલીના સ્વરમાં કી એન્ડ કા ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે મિથુનનું અને શબ્દો છે સઈદ કાદરીના.

સુનિધિ ચૌહાણ અને શારિબ શબરીના સ્વરમાં આપને સંભળાવીએ જિદ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શારિબ અને તોશીનું અને શબ્દો છે શકીલ આઝમીના.

આ ગીત સાથે જ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત કરીએ છીએ. FM 96.7 MHz પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે 8:45. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર સંધ્યા અમારા દિલ્હી કેન્દ્ર પરથી, અને ત્યારબાદ 9 વાગે આપ સાંભળી શકશો કાર્યક્રમ આપકે લિયે.

રાત્રિના આ શાંત અને સુમધુર પળોમાં જ્યારે દિવસભરની દોડધામ પછી આપણું મન એ શાંતિ શોધે છે, ત્યારે ચાંદનીની શીતળતા અને સંગીતના સુરો દિલને એક અલગ જ અહેસાસ કરાવે છે. અને એવી જ રીતે જીવનમાં કેટલીક લાગણીઓ પણ હોય છે જેને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ હોય છે. ક્યારેક કોઈની રાહ જોવાની ખુશી, તો ક્યારેક કોઈ સાથે વિતાવેલી સુંદર પળોની યાદો, તો વળી ક્યારેક દિલની વાત કહી દેવાની ઈચ્છા, અને ક્યારેક કોઈ વ્યક્તિમાં આખી દુનિયા દેખાવાનો અહેસાસ. કદાચ આજ તો રાતની ખાસિયત છે, જ્યાં શાંતિભરી પળોમાં આપણે ઘણીવાર લાગણીઓની નજીક આવી જઈએ છીએ. અને જ્યારે આ લાગણીઓને સંગીતનો સાથ મળે છે, ત્યારે દરેક સૂર એક નવી વાર્તા કહી જાય છે. તો ચાલો શરૂઆત કરીએ ફિલ્મ સંગીતના કાર્યક્રમની એક એવી જ લાગણીથી, જ્યાં કોઈની રાહ જોવામાં પણ એક મીઠી ખુશી છુપાયેલી છે.

આ લાગણીની અભિવ્યક્તિ આપ સાંભળશો ઉસ્તાદ રાશિદ ખાનના સ્વરમાં ફિલ્મ જબ્વી મેટમાં, જેમાં સંગીત આપ્યું છે સંદેશ શાંડિલ્યએ અને શબ્દો લખ્યા છે ઇરશાદ કામિલે.

શ્રોતા મિત્રો, કોઈ ખાસ વ્યક્તિ આપણા જીવનમાં આવે તેની રાહ, એ રાહમાં છુપાયેલી આશા અને એ વ્યક્તિના વિચાર માત્રથી ચહેરા પર આવી જતું સ્મિત, કદાચ આ જ તો પ્રેમની શરૂઆત હોય છે. અને જ્યારે એ ખાસ વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય છે, ત્યારે સમયની દરેક ક્ષણ વધુ સુંદર બની જાય છે. અને કેટલીક પળો એવી હોય છે જે સમય સાથે પસાર તો થઈ જાય છે, પરંતુ તેની યાદો હંમેશા દિલમાં જીવંત રહી જાય છે. આવી જ સુંદર ક્ષણોની લાગણી સાથે આપને સંભળાવીએ સોનુ નિગમ અને મધુશ્રીના યુગલ સ્વરોમાં જોધા અકબર ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે એ આર રહેમાનનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી. મિત્રો, જીવનમાં ઘણી વખત મોટી ખુશીઓ કરતાં નાની નાની ક્ષણો વધુ યાદ રહી જાય છે. કોઈની સાથે કરેલી એક નાની વાત, સાથે વિતાવેલો એ સુંદર સમય અને તેની હાજરી માત્રથી મળતી એ નીરવ શાંતિ, અને આ જ તો છે લાગણીઓના રંગ. અને જ્યારે દિલમાં કોઈ ખાસ માટે જગ્યા બની જાય છે ત્યારે ઘણી વખત શબ્દો પણ ઓછા પડી જાય છે. એવી જ

એક સુંદર પ્રેમની અભિવ્યક્તિ લઈને આવી રહ્યું છે આગળનું ગીત શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમના યુગલ સ્વરોમાં ફિલ્મ ઓમ શાંતિ ઓમનું, જેમાં સંગીત છે વિશાલ શેખરનું અને શબ્દો છે જાવેદ અખ્તરના.

મિત્રો, પ્રેમ એ માત્ર એક લાગણી જ નથી, પરંતુ એક વિશ્વાસ પણ છે. અને પ્રેમમાં જ્યારે બે લોકો એકબીજાને સમજવા લાગે છે, ત્યારે તેમાં થાય છે સમર્પણ, અને અભિવ્યક્ત થાય છે દિલના મૌન તરંગો, અને ઉભરાય છે સ્નેહના મધુર ઉમંગો, જે આ સંબંધને વધુ સુંદર બનાવી જાય છે. આ જ લાગણીને રજૂ કરતું ગીત આપને સંભળાવીએ. સુનિધિ ચૌહાણ, સોનુ નિગમના સ્વરમાં ફિલ્મ ફનાનું, જેમાં સંગીત છે જતીન લલિતનું અને શબ્દો છે પ્રસૂન જોશીના.

0: अधूरी सांस थी, धड़कन अधूरी थी, अधूरे हम, मगर अब चांद पूरा है फलक पे और अब पूरे हैं हम।
1: કહેવાય છે ને કે સાચો પ્રેમ જ ત્યાં હોય છે જ્યાં આપણી ગમતી વ્યક્તિ આપણા જીવનનો એક અભિન્ન ભાગ બની જાય છે અને જે સંપૂર્ણતાનો અહેસાસ કરાવે છે, અને આ અહેસાસ જ દર્શાવે છે કે પ્રેમની લાગણી એ કેટલી નિખાલસ હોય છે, જ્યાં આપણને આપણા પ્રિયજનમાં જ આખી દુનિયા દેખાઈ જાય છે। આવા સુંદર અહેસાસ સાથે આપને સંભળાવીએ કાર્યક્રમનું અંતિમ ગીત, રૂપકુમાર રાઠોડના સ્વરમાં ફિલ્મ રબને બના દી જોડીનું, જેમાં સંગીત છે સલીમ સુલેમાનનું અને શબ્દો છે જયદીપ સહનીના।

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપણે અનુભવ્યા પ્રેમના અલગ અલગ રંગોની લાગણીઓને. આશા છે કે આજના ગીતોએ તમારા દિલની કોઈ સુંદર યાદને ફરી જીવંત કરી હશે. ફરીથી મળીશું એક નવી લાગણી, નવા રંગ અને નવા સંગીતની સાથે. ત્યાં સુધી ખુશ રહો અને પ્રેમના રંગે રંગાતા રહો તેવી મહેચ્છા સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદર્પને આપશો રજા. નમસ્કાર.

0: એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 11 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સૌ પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં મોહમ્મદ ઝુબેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજ પરીક્ષા સુધારો કે લીએ એક ઉચ્ચસ્તરીય કાર્યબલ કે ગઠન કી ઘોષણા કી. ઇસકી અધ્યક્ષતા પ્રખ્યાત પ્રૌદ્યોગિકી વિશેષજ્ઞ નંદન નીલેકણી કરેંગે. ઇસ કાર્યબલ મેં પૂર્વ આઈબી નિદેશક તપન ડેકા, પૂર્વ ઇસરો અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથ, આઈઆઈટી મદ્રાસ કે નિદેશક વી કામકોટી, પૂર્વ શિક્ષા સચિવ અનિતા કરવાલ ઓર આપૂર્તિ શૃંખલા પ્રબંધન વિશેષજ્ઞ અમૃતલાલ મીણા ભી શામિલ હૈ. પ્રધાનમંત્રી ને અપને વીડિયો સંદેશ મેં કહા કે યે કાર્યબલ પરીક્ષા પ્રણાલી કો ઓર મજબૂત બનાને પર કામ કરેગા. ઉન્હોને દોહરાયા કે સરકાર પ્રતિયોગી પરીક્ષાઓ કી નિષ્પક્ષતા બનાએ રખને ઓર કરોડો વિદ્યાર્થીઓ કે ભવિષ્ય કી રક્ષા કે લીએ પૂરી તરહ પ્રતિબદ્ધ હૈ.
2: વિદ્યાર્થીઓ કે ભવિષ્ય કે લીએ ભારત સરકાર લગાતાર અનેકવિધ કદમ ઉઠા રહી હૈ. હમને ફાસ્ટ ટ્રેક કોર્ટ બના ચુકે. હમ કલ પાર્લામેન્ટ કે અંદર ભી કઠોર કાનૂનો કે પ્રાવધાન કે સાથ નયા કાનૂન બનાને કી દિશા મેં ભી આગે બઢ રહે હૈ. લેકિન હમે ભવિષ્ય કે લીએ સોચના હૈ. હમારી પરીક્ષા પદ્ધતિ ટ્રાન્સપરન્ટ હો. હમારી પરીક્ષા પદ્ધતિ મેં સબસે જ્યાદા ટેકનોલોજી કા ઉપયોગ હો.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 11:10:30 થઈ રહી છે. અમારી આજની આ સભા અહીં સમાપ્ત થાય છે. આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 આપને ફરીથી મળીશું. ત્યાં સુધી આપની આજની આ સાંધ્ય પ્રસારણ સભાના રેડિયો સાથી કંદરપને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.